નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે.

9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમના રસાસ્વાદનમાં આપણે સાતમા અધ્યાયના અંત સુધી લગભગ પહોંચી ગયા છીએ. હવે એક બે શ્લોકો બાકી છે સાતમો અધ્યાય પૂરો થવામાં, અને આપણે સાતમા અધ્યાયને સમાપ્ત કરેલો જોઈશું. સાતમા અધ્યાય માટે જ્ઞાન વિજ્ઞાન સહિત એવી વાત કરી છે, પરમાત્માની પોતાની માયાથી ઉત્પન્ન થયેલો સંસાર એની વાત કરી, એને કારણે જે પરમ ભક્ત છે એ પરમ પદને પ્રાપ્ત કરી શકે એની વાત કરી. એમ કરતી વખતે એમ પણ કહ્યું કે ચાર પ્રકારના ભક્તો હોય છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ ચારેય પ્રકારના ભક્તોને જો પોતપોતાની કોઈ અપેક્ષાઓ હોય, દાખલા તરીકે અર્થાર્થી છે એને પોતાના ભૌતિક જીવનની ઈચ્છાઓ હોય છે અને એને પૂરી કરવા માટે એ જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરતો હોય છે. સારો માણસ છે, સંસ્કાર છે એનામાં, એટલે એ પોતાના અર્થોને પ્રાપ્ત કરવા માટે અથવા બાકીના પણ જે ભક્તો કયા તે પોતાની અધૂરપને પૂરી કરવા માટે જુદા જુદા દેવોનો આશ્રય લે છે, જુદા જુદા વ્રત નિયમ વગેરે કરે છે. આ વ્રત નિયમ આ બધી ઉત્તમ વસ્તુઓ છે, દેવોનું આરાધન એ પણ ઉત્તમ વસ્તુ છે, પણ એ બધું કરીને એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે ખરું? કૃષ્ણની સાથે એનું તાદાત્મ્ય થાય ખરું? કારણ કે એને તાદાત્મ્ય તો હકીકતમાં છે, પરબ્રહ્મ સાથે ઈશ્વર સાથે નું ઐક્ય એ સ્વાભાવિક સ્થિતિ છે, અને આ જે કંઈ દેખાય છે એ તો માયા છે, અને માયા છે માટે અસત્ય છે, અસત છે, ખોટી છે. એ અસત છે, ખોટી છે, એના જ્ઞાન સાથે જે સત છે એની સાથેનું પોતાનું તાદાત્મ્ય સિદ્ધ કરવું આ બહુ જરૂરી છે. એ વાત આપણે સાતમા અધ્યાયમાં અત્યાર સુધી જોઈ રહ્યા છીએ. પેલા કર્મો જે જુદા જુદા કરે છે, સારા સારા કર્મો કરે છે, ઉત્તમ કર્મો કરે છે, પૂજન અર્ચન કરે છે, વ્રત નિયમ કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, આ બધું જે સામાન્ય માણસ કરે છે એ પણ સાવ નિષ્ફળ જતું નથી, એને એને એના એના ફળ મળે છે. પણ જ્યાં ફળ મેળવવાની અપેક્ષા છે ત્યાં પેલો દ્વૈત ભાવ પણ છે.

અને દ્વૈત ભાવ હોવાને કારણે એ ઈશ્વરની સાથેના પોતાના તાદાત્મ્યને અનુભવી શકતો નથી. આ તાદાત્મ્યને અનુભવવું એને તો મોક્ષ કહેવાય. કૃષ્ણ એમ કહે છે કે ભાઈ આ આખી આખી ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ આ બધું મારા જ્ઞાનમાં છે, અને લૌકિક તમે લોકો જે છો બાકીના બધા એમના જ્ઞાનમાં નથી. અને એની સામે કોઈ પ્રશ્ન પૂછે કે જે કૃષ્ણને અમે ઓળખીએ છીએ, જે વસુદેવ દેવકીજીનો પુત્ર છે, જે યશોદાનો લાડકો છે, જેને ગોપીઓ લાડ લડાવે છે, જેને માખણચોર તરીકે અમે ઓળખીએ છીએ, જેણે કંસનો વધ કર્યો અને અત્યારે જેણે દ્વારકાની અંદર દ્વારકાધીશ તરીકે ઓળખાય છે, અને હાલમાં જે અર્જુનની રથની લગામ ઝાલીને બેઠો હોય, એ શરીર તો જે છે એ તો પંચભૂતનું જ બનેલું છે. અને જ્યારે પંચભૂતનું શરીર બનેલું છે ત્યારે એને ઉત્પત્તિ સ્થિતિ અને લય છે, એ ઉત્પન્ન થયું છે એમ કહીએ છીએ, એ છે એમ કહીએ છીએ, અને આવતીકાલે એનો નાશ થવાનો. કારણ કે શરીર છે, શરીર છે એટલે પંચભૌતિક છે, પંચભૌતિક છે એટલે તમે જે આખું વર્ણન આગળ કર્યું છે એ એનામાં પણ છે. તો જે એક જ્ઞાનમય શરીર છે અને જે આ અન્નમાંથી બનેલું શરીર છે, આ બંને વચ્ચેનો ભેદ તો સમજવો જોઈશે. કૃષ્ણએ દિવ્ય શરીર હોવા છતાં ભૌતિક શરીર પ્રાપ્ત કર્યું છે, પણ એનો દિવ્ય દેહ તો છે અંદર, એનું દિવ્યત્વ એની ચેતના, એ ચેતના હોવાને કારણે જ્ઞાન, અને જ્ઞાન હોવાને કારણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ બધું જ એને સીધું સાકાર હોય. જો એ માત્ર વસુદેવના પુત્ર તરીકે આ શરીરધારી માણસ તરીકે એને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખોટા પડી જઈએ. કારણ કે તો કૃષ્ણને આવો કોઈ ઉપદેશ આપવાની વાત જ ક્યારે છે, એ પણ એ માયાથી જ ડંકાયેલો હોય એવું બને. પણ એને પોતાના દિવ્યતાનો ખ્યાલ છે, એનું જ્ઞાન છે, એનું શરીર જે આ પંચભૌતિક પાંચ ભૂતોનું બનેલું શરીર છે એનાથી પર એનું દિવ્ય શરીર છે. અને એટલે એ પંચભૌતિક શરીર હોવા છતાં એ પંચભૂતોની કોઈ વિકૃતિ સાથે સંકળાયેલો નથી. જે કરવાનું છે તે કાર્ય શરીર કર્યા કરે છે, પણ જ્ઞાન સનાતન છે, અને જે સનાતન જ્ઞાન છે એ એને સમસ્ત ભૂતની સાથેના તાદાત્મ્યને માને છે. એટલે આપણે જે 29મા શ્લોકમાં જોતા હતા, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમધ્યાત્મં કર્મ ચાખિલમ. જરા મરણ મોક્ષાય, જરા એટલે વૃદ્ધાવસ્થા, મરણ એટલે મૃત્યુ, મોક્ષ એટલે આ બધાની અંદરથી મુક્ત થઈ જવું. જરા મરણ મોક્ષાય એટલે જરા અને મૃત્યુરૂપી દુઃખની અંદરથી મુક્ત થવાને માટે જે લોકો મામ આશ્રિત્ય યતંતિ, મારો આશરો લઈને એટલે પરમેશ્વરનો, પરમ તત્વનો આશ્રય લઈને. પેલા નાના નાના દેવોની વાત જુદી છે, કારણ કે એ કોઈ ને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા

માટે નહીં હતી, આ એનાથી પર વાત છે, એનાથી ઉપર ની વાત છે. તો તે બ્રહ્મ તદ્વિદ હું, જે લોકો માત્ર અને માત્ર મને પ્રાપ્ત કરવા માટેની વાત કરે છે, પ્રયત્નશીલ રહે છે, અને એ મારા સંપૂર્ણપણે આશ્રયમાં આવીને રહેવાનો પ્રયત્ન કરે છે, એ લોકો માં આશ્રિત્ય યતંતિ, યે માં આશ્રિત્ય મારે આશરે, ઈશ્વરને નો સંપૂર્ણ શરણ ગ્રહીને ઈશ્વર સાથે સંપૂર્ણ પોતાના મન બુદ્ધિ અહંકારનું તાદાત્મ્ય સિદ્ધ કરીને, એટલે એ જ એક છે અને એ સિવાય કશું નથી, એ પ્રમાણે જો પોતાના જીવનના બધા કાર્યો કરતા કરતા પણ મારો આશરો લઈ લીધો હશે તો એ શું કરશે કે બ્રહ્મને જાણે છે. બ્રહ્મને જાણે છે એટલે એમને એ પ્રતીતિ થઈ ગઈ છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. બ્રહ્મ નામની કોઈ જુદી વસ્તુ, કોઈ જુદી જગ્યા, કોઈ જુદો પ્રદેશ એવું છે નહીં, હું પોતે અત્યારે બ્રહ્મ જ છું. કારણ કે એને એમ કહ્યું કે તે બ્રહ્મ, એ લોકો બ્રહ્મ છે, બ્રહ્મ સ્વરૂપ છે એમ માની લો, કારણ કે એમણે મારો આશ્રય લઈ લીધો છે. જરા મરણ કે રોગ, આ જે કઈ હોય છે એ તો ભૌતિક શરીરને હોય છે. આજે મારું પાંચ પંચભૂતોથી બનેલું જે શરીર છે એને વૃદ્ધાવસ્થા છે, એને યુવાવસ્થા છે, એને કિશોરાવસ્થા છે. એ શરીર તો પાંચ ભૂતોનું બનેલું છે અને એ તો ક્રમ ચાલ્યા કરવાનો છે. મૃત્યુ પણ આ ભૌતિક શરીરનું મૃત્યુ છે, આધ્યાત્મિક શરીરનું મૃત્યુ હોતું નથી. આધ્યાત્મિક શરીરને જરા હોતી નથી, આધ્યાત્મિક શરીરને રોગ હોતા નથી. આજે આપણે કહેવાતા સુખ દુઃખો છે એ સુખ દુઃખો, જન્મ મૃત્યુ વગેરે, એ મનુષ્યના ભૌતિક શરીરને હોય છે, એના આધ્યાત્મિક શરીરને હોતા નથી. અને આધ્યાત્મિક શરીરને હોતા નથી એટલે પછી એ પરમાત્માની નજીક છે. જો એ પોતાના આધ્યાત્મિક શરીરની અંદર જ નિવાસ કરતો હોય તો એને આ જ્ઞાન સહજ થઈ જાય છે. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. બ્રહ્મને શોધવા માટે ફાંફા મારવાની જરૂર નથી, એની સાથે શરણાગતિ સ્વીકારી લેવી. માં આશ્રિત્ય, ઈશ્વરનો, પરમ તત્વનો, પરમેશ્વરનો સંપૂર્ણપણે આશ્રય કરવો, એને સંપૂર્ણપણે શરણે થઈ જવું, એના સિવાય બીજું કઈ તત્વ છે જ નહીં, એની પ્રતીતિ પોતે કરી લેવી, એ જ મોક્ષ છે. એના કરતા બીજો મોક્ષ નથી. અને મોક્ષ અને બ્રહ્મ એ બે અલગ નથી. તો આવા લોકો જરા મરણ મોક્ષાય, શરૂઆત તો એ જ રીતે થશે કે મને વૃદ્ધાવસ્થા કેમ ના કેમ આવે, વૃદ્ધાવસ્થા ન આવે માટે પ્રયત્નો કરો. પણ જે દિવસે પ્રતીતિ થાય કે આ વૃદ્ધાવસ્થા તો મારા આ શરીરની અવસ્થા છે, મારી અવસ્થા નથી. જો રોગ થયો હોય તો તે રોગ મારા શરીરનો રોગ છે, મારો રોગ નથી. કારણ કે મને રોગ હોઈ શકે જ નહીં, હું તો અજ અવ્યય, અજન્મા અને અવિનાશી છું. આ અજન્મા અને અવિનાશી જે તત્વ છે તે મારાથી પર નથી કે હું તેનાથી પર નથી. માં આશ્રિત્ય, મૂળ વાત આ છે કે સંપૂર્ણપણે મારે આશ્રયે રહીને,
મારા શરણ

શરણમાં આવીને એટલે કેવળ પરમાત્મા છે એને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય, તો એને પેલી પ્રતીતિ થઈ જાય છે કે એ પોતે જ બ્રહ્મ છે, એનું એને જ્ઞાન થઈ જાય છે. કારણ કે કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ, કારણ કે એને બ્રહ્મને જાણ્યું, એની સાથે સમગ્ર અધ્યાત્મને જાણી લીધું અને સંપૂર્ણ દિવ્ય કર્મોને ઓળખી લીધા છે. કર્મ કયા? કર્મ ક્યારે મને બંધન કરતા નથી? શેને હું કર્મ કહું છું? તો એ જે દિવ્ય કર્મ છે, અખિલ સંપૂર્ણ દિવ્ય કર્મ છે, એણે ઓળખી લીધા છે, જાણી લીધા છે, અને એટલા માટે એને પછી ભગવાનમાં, પરમાત્મામાં અને પોતાનામાં, વ્યક્તિમાં, જગતમાં જે કોઈ ભેદ છે એ ભેદ એણે જોઈ લીધો છે કે આ ભેદ ભ્રામક છે, માયાકૃત છે, અને એટલા માટે એ એના સાચા સ્વરૂપને સમજી લે છે. મારા આશ્રયમાં આવવાને કારણે એટલે એણે પછી બીજા કર્મો વિશે જાણવાની પણ જરૂરિયાત રહેતી નથી. એ પોતાના દિવ્ય કર્મોને જાણે છે, એણે જાણી લીધા છે. સાધિ ભૂતાધિ દૈવમ માં સાધિ યજ્ઞમ ચ યે વિદુહ પ્રયાણ કાલે ભી ચ માં તે વિદુર્યુક્ત ચેતસઃ. સાધિ ભૂતમ, સાધિ દૈવમ અને સાધિ યજ્ઞમ, આ ત્રણ શબ્દો અહીંયા શરૂઆતમાં લખ્યા છે. સાધિભૂત, અધિભૂત, સ અધિભૂત, સાધિભૂત એટલે સ અધિભૂત, સ અધિદૈવ, સ અધિયજ્ઞ. અધિભૂત એટલે ભૌતિક જગતનું સંચાલન કરનારો સિદ્ધાંત, અધિભૌતિક. આ જગત જે છે આદિભૌતિક છે. ભૌતિકની અર્થ આપણે અત્યાર સુધી વારંવાર જોયો છે, જે કંઈ ઉત્પન્ન થયેલું આપણને દેખાય છે જગતમાં તે બધું ભૂત માત્ર છે, ભૂત છે, ઉત્પન્ન થયેલું છે. અધિભૂત એટલે આ ભૌતિક જગત જે છે એ ભૌતિક જગતનું સંચાલન કેવી રીતે થાય છે, અષ્ટધા પ્રકૃતિની વાત આપણે કરી છે. એ આખું સાધી ભૌતિક અધિભૌતિક થયું. આ આધિભૌતિક ઉપરાંત બીજું છે શું છે? આધિદૈવિક એટલે જે સર્વ દેવો છે, દૈવી તત્વો છે, એનું જે નિયંત્રણ થાય છે, એનું જે નિયમન થાય છે, એનું જે સંચાલન થાય છે એને આદિદૈવિક જગત કહેવાય. આદિભૂત એટલે પ્રાણીઓ, એટલે જગત, એટલે સ્થૂળ જગત, ઇન્દ્રિય ગમ્ય જગત, જેને આપણે જોઈ સાંભળી વગેરે શકીએ છીએ એવું જગત, અને એનાથી થોડાક ઉપર ગયા એટલે દૈવી જગત, અને એની સાથેની આવ્યું તે અધિયજ્ઞમ. અધિયજ્ઞ યજ્ઞોનું, સમસ્ત યજ્ઞોનું નિયમન. આ ત્રણેય ક્યાંથી થાય છે? માં, મારા વડે થાય છે. અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ આ ત્રણેય પ્રકારનું સંચાલન, આ ત્રણેયના નિયમો, નિયંત્રણ, નિયમન કરનાર એવો હું, એવું પરમે પરમ તત્વ. સાધિ ભૂતાધિ દૈવમ માં સાધિ યજ્ઞમ ચ યે વિદુહ. જે લોકો એવા મને, આ બધાના નિયમન કરનારા મને, એટલે અધિભૌતિક જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે, આધિદૈવિક આખી

શુદ્ધિઓ ક્રિયાઓ શું છે અને અધિયજ્ઞની ક્રિયાઓ શું છે, યજ્ઞની પદ્ધતિઓ શું છે, એ બધાનું નિયમન કરનાર જે તત્વ છે. આગળ પણ આ વાત સરસ રીતે કહી છે. એ જ વાત અહીંયા સરસ મજાની પારિભાષિક શબ્દો દ્વારા કહી કે એને એનું નિયમન જે કરનાર છે, એ નિયમન કરનાર માં યે વિદુહુ, એવો હું છું એમ જે લોકો જાણે છે. હું એટલે આ બધાના સર્વના આત્મા સ્વરૂપ, સર્વના પરમાત્મા સ્વરૂપ એવું જે તત્વ છે એને જે એક વખતે જાણી લે છે એને પછી બીજી વખત જાણવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે એને ઓળખી લીધું છે. અને આ જે ઓળખી લીધું છે એ તો જ્ઞાન છે. એટલે એને જો એ જ્ઞાન થયું તો એ કેવો થાય છે? યુક્ત ચેતસઃ, ઈશ્વરમાં જેનું ચિત્ત સમાઈ ગયેલું છે. યુક્ત ચેતસઃ, જેનું ચિત્ત ઈશ્વર તત્વની અંદર જોડાઈ ગયું છે, લીન થઈ ગયું છે, એટલે પરમાત્મ તત્વની અંદર એનું ચિત્ત લીન થઈ જાય છે. કારણ કે એ જુએ છે કે આ સૃષ્ટિ સમગ્ર જે હું જોઈ રહ્યો છું, આ સૃષ્ટિ સમગ્રની અંદર જે ભૌતિક તત્વો છે એને જોઈ લીધા, જે દૈવિક તત્વો છે એને પણ જોઈ લીધા, જે યજ્ઞીય તત્વો છે એને પણ જોઈ લીધા, અને આ બધાનું નિયમન જે થાય છે એ તો એક પરમાત્મ તત્વથી થાય છે. અને એ એક જ છે. મારે જો કોઈની સાથે તાદાત્મ્ય કેળવવાનું છે તો એની સાથે કેળવવાનું છે. મારે જો કોઈને શરણે જવાનું છે તો એને શરણે જવાનું છે. એમ કહીને એટલે કહ્યું તો ને કે દેવાન દેવ વિદો દેવ દેવાન દેવે અજો યાંતિ મદભક્તા યાંતિ મામપિ, એમ થોડા વખત પહેલા જ આપણને કહ્યું છે કે દેવનું યજન કરનારા દેવોને પામે છે, પણ આ આધિદૈવ જેને કહેવાય એનું પણ નિયમન તો ઈશ્વર તત્વ વડે જ થાય છે, પરમેશ્વર વડે જ થાય છે, પરમાત્મા વડે જ થાય છે. એટલે જે કંઈ છે, જે કંઈ છે એવું આપણે કહી શકીએ છીએ, હોવાપણું, આ હોવાપણાની જે આપણને પ્રતીતિ થાય છે, હોવાપણાની પ્રતીતિ શેની નથી થતી? તો આપણે જ્યારે બધા વ્યવહાર કરતા હોઈએ ત્યારે આપણને એ બધાની અંદર ઈશ્વર છે એની પ્રતીતિ હંમેશા થતી નથી, કારણ કે એનું પોતાનું કોઈ પંચભૌતિક શરીર નથી, એની પોતાની મન કે ચિત્તની થી પામી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી, કારણ કે ચિત્ત અને મન કે બુદ્ધિ પણ ઉત્પન્ન થયેલા છે. એ ઉત્પન્ન થયેલા છે એ અજન્માને કેવી રીતે જાણી શકે? એનાથી પણ પર છે આ તત્વ. તો એવા આ પર તત્વને એક વખતે જો જાણી લીધું, એને પ્રાપ્ત કરવા માટે થઈને કરવાના કર્મ એટલે એની સાથેનું તાદાત્મ્ય સિદ્ધ કરવાનું, એકાગ્ર ચિત્ત થઈને આ ભૌતિક જગત સાથેનું પોતાનું જે જોડાણ છે એ જોડાણને જોડાણ નથી એ રીતે સિદ્ધ કરતા જવું, એવું જે માણસ કરી શકે છે એ માણસ સદાકાળ મુક્ત છે. એને કોઈ બ્રહ્મના સંશોધન માટે કોઈ ગુફાઓમાં જઈને બેસવાની જરૂર નથી, એ પોતે જ બ્રહ્મ છે. અને અહીં કહે છે કે એ મને પ્રાપ્ત કરે છે. સારા શબ્દમાં કહ્યું કે પ્રયાણ કાલે પી, તે પ્રયાણ કાલે એટલે જે વખતે ભૌતિક મૃત્યુ આપણે જેને કહીએ છીએ એને પ્રાપ્ત કરે છે, ત્યારે પણ એ આત્મ સ્વરૂપ મને ઓળખી લે છે, અને તે વિદુર યુક્ત ચેતસઃ, એ મને મારા ચિત્ત મારી સાથે ચિત્તને જોડાયેલું માનીને એ મને ઓળખી લે છે. અને જો મને ઓળખી લે છે તો એ સ્થિતિ એ મોક્ષની સ્થિતિ છે. પ્રયાણ કાલે પિચત મામ તે વિદુર યુક્ત ચેતસઃ, એ યુક્ત ચિત્ત વાળા લોકો મને ઈશ્વર તરીકે જાણી લે છે.

0: એ મને સમજી લે છે, કારણ કે એનું ચિત્ત મારી સાથે જોડાઈ ગયું છે, અને જોડાઈ ગયેલું છે તેને કારણે તે મને પ્રાપ્ત કરી લે છે, ઈશ્વરને પ્રાપ્ત કરી લે છે. આખું જીવન પ્રયત્ન કરતા કરતા કરતા કરતા જો કદાચ નથી પ્રાપ્ત કર્યું તો પ્રયાણ કાલે તો અંત સમયે પણ એને આનું જ્ઞાન થઈ જાય છે, અને જેને જ્ઞાન થયું એને મોક્ષ મળી જ ગયો છે. સાતમા અધ્યાયની અંદર કેટલાક ભક્તોની વાત કરી, જે આર્ત ભક્તો છે, જે જિજ્ઞાસુ ભક્તો છે, જે અર્થાર્થી ભક્તો છે, જરૂરિયાતની ઈચ્છાવાળાઓ ભક્તો છે, જે જ્ઞાની પણ છે, એવા ભક્તો આ ભૌતિક જગતની અંદર રહેલી જે માયારૂપી આવરણવાળી સ્થિતિ છે પોતાની, એને ન સમજી શકે ત્યાં સુધી એ પરમાત્મા તત્વને પામી શકે નહીં. અને પરમાત્મા તત્વને પામી શકે નહીં માટે એ સત્કર્મો કરે, દુષ્કર્મો કરનારની નિંદા પણ કરી, તામસ કર્મો કરનારની નિંદા પણ કરી, પણ અંદર સાત્વિક ભાવ રહેલો છે એટલા માટે ઉત્તમ કર્મો કરે. પણ એ ઉત્તમ કર્મો કરે, એ બીજા બીજા નવા નવા કામો કરે, પૂજન અર્ચન વગેરે કરે, વિગ્રહોને સિદ્ધ કરે, પણ આમ કરવાથી પણ એ પરમ તત્વને પ્રાપ્ત ક્યારે કરે છે? જ્યારે ઈશ્વરને પરમાત્માને આ સર્વના કારણ રૂપે ઓળખી લે. આ સર્વ જે જગત છે, જેના માટે તમે અધિ ભૌતિક કહો, અધિ દૈવિક કહો, અધિ યજ્ઞીય કહો, આ બધાને પ્રાપ્ત કરનાર, કારણ કે આ બધાનું મૂળ જે છે તે એક છે. જે કંઈ આપણને ચેતન સ્વરૂપ દેખાય છે એનું પણ પરમ ચૈતન્ય જે છે એ મૂળ સ્વરૂપ છે, અને જે આપણને દેખીતી રીતે અચેતન છે, શરીર પોતે અચેતન છે, આપણું ચેતન દેખાય છે, પણ એનું પણ મૂળ જે છે એ તો એક પરમ ચૈતન્ય તત્વ છે. અને આ પરમ ચૈતન્ય તત્વ હોવાને કારણે આપણી અંદર જે આત્મા છે, જેને આપણે કદાચ જીવાત્મા તરીકે ઓળખીએ, એ જીવાત્મા સાથે એનું તાદાત્મ્ય જે છે એ તાદાત્મ્ય સિદ્ધ થાય એ જરૂરી હોય છે. એમ આ સાતમો અધ્યાય ખરેખર તો બહુ અનેક વિષયો લઈને આવ્યો છે, અને આ બધા જ વિષયો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ પ્રમાણે પણ બરોબર તર્કબુદ્ધિથી આપણે સામે મૂકવામાં આવ્યા છે, અને એ બધા જ આપણને ઈશ્વરના સાનિધ્યમાં કેવી રીતે પહોંચવું તે બતાવનારા છે. હવે આપણે આઠમા અધ્યાય તરફ જવાનું છે. આ આઠમા અધ્યાયની અંદર આ વસ્તુને જરા વધારે સ્પષ્ટ કરવાના છે, કે આ તમે જે કહ્યું કૃષ્ણના પ્રશ્નથી જ, અર્જુનના પ્રશ્નથી જ શરૂઆત થશે. એ પ્રશ્ન એવો જ પૂછવાનો છે કે આ અધ્યાત્મ શું, અધિભૂત શું, અધિદૈવ શું, શેને કહેવાય? આ પ્રશ્નના જવાબથી આઠમા અધ્યાયની શરૂઆત થશે. તો અત્યારે આપણે સાતમો અધ્યાય સમાપ્ત કરીએ છીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોધ્યાયઃ. હવે પછી મળીશું ત્યારે આપણે આઠમા અધ્યાયથી શરૂ કરવાના છીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને આજે મારે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અવેરનેસ ટોક. હવે એમાં શું આવે, જેમ કે પ્રશ્ન થાય કે હવે એમાં શું શું આવે, તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, આપણને કેવા અનુભવ થાય છે, આપણું વર્તન કેવું છે, આ બધું જ અફેક્ટ કરે છે આપણા જીવનને. છતાં બી હાલ આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે તણાવગ્રસ્ત છે. ચાલો હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે અજય. હવે એની જીવનની પદ્ધતિ એટલે કે ફક્ત પાર્ટી કરવું, એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ ફક્ત ત્યાં સુધી એનું સીમિત હતું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એના આંતરિક સંઘર્ષો, એનું ટેન્શન, એ બધું એનામાંથી ક્યારે બહાર નથી આવી શકતું, બધું કરે છે પણ ક્યાંક ને ક્યાંક અધુરાશમાં એ છૂટી જાય છે, ત્યારે એને એક નરેશભાઈ કરીને એક મિત્ર મળે છે. નરેશભાઈ એને સમજાવે છે કે ભાઈ, જીવન તો આવું હોય, દુનિયા ખૂબ મોટી છે, આ ફક્ત પાર્ટી કે તારા એન્ટરટેનમેન્ટના નેટફ્લિક્સ કે બધું એમાં નથી. તું જે ટેન્શનોથી, જે દુઃખથી તું જે પીડાઈ રહ્યો છે, એ કદાચ એને દૂર કરવાના રસ્તા અલગ છે. જેમ કે પ્રશ્ન થાય કે કોઈ કામની અંદર એટલું ડૂબી જવું કે તમને તમારા ટેન્શન બી યાદ ના આવે, અથવા કોઈ કાર્યમાં એટલું વ્યસ્ત થઈ જવું કે ટેન્શન માટે તમને સમય જ ના મળે. નાની મોટી સલાહો સાથે નરેશભાઈએ અજયને એટલો તો કેપેબલ કરી જ દીધો કે હવે અજય ખુદ એવા લોકોને જીવનની પદ્ધતિ શીખવાડી રહ્યો છે કે જે લોકો આ માનસિક તણાવની અંદરથી પસાર થઈ રહ્યા છે, જે મુશ્કેલીમાં છે, એમને એમાં મદદ કરવા માંડ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે આપણે વાત કરવાના છીએ વિચારો. આજે આપણે વાત કરવાના છીએ ગગલો અને ગગલેની. હવે એક વાર, ગગલો અને ગગલી માનસરોવર

0: ખડા હો જોડે, શાંતિથી બેઠેલા. મસ્ત પવન આવી રહ્યો હતો ને ગગાને પ્રશ્ન થયો કે ગગી, આ જીવન વિશે તે ક્યારેય વિચાર કરેલો છે? ગગીએ કહ્યું કે જીવન વિશે તો હંમેશા, ક્યારેક ક્યારેક તો રેગ્યુલર, દરરોજ મને વિચાર આવતા રહે છે કે આ જીવન શું છે, જીવનના ધ્યેય શું છે. ત્યારે ગગાએ કીધું કે તો પછી જીવનનો મતલબ શું થાય? ગગલીએ ખૂબ મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ આપીને એને કહ્યું કે દરેક વ્યક્તિ માટે જીવનના અલગ અલગ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, પરંતુ મારા માટે એટલો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારા જીવનથી કોઈકના જીવનમાં કોઈક પોઝિટિવ ચેન્જ આવે, કોઈક પોઝિટિવ એનર્જી મળી શકે. બસ એ જ આપણું જીવન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. હવે એક દિવસ ગગો અને ગગલી ડાળવાસના બજારમાં ખરીદી કરવા ગયેલા. એટલે સ્વાભાવિક રીતે બજારની અંદર એક નાનું બાળક બી હશે, એની મમ્મી બી હશે. એટલે મમ્મીએ બાળકને કંઈક વસ્તુ આપી, ચોકલેટ જેવું સમજી લો. હવે આ ચોકલેટ જોઈને બાળક હસ્યું અને આ જ વખતે ગગાની નજરે બાળક પર પડી. એટલી બાળકની ક્યુટનેસ જોઈને ગગો હસી પડ્યો. હસતા હસતા એને ફરીથી એક વિચાર આવ્યો, એક પ્રશ્ન સૂજ્યો અને એ જ પ્રશ્ન એણે ગગલીને પૂછ્યો કે આ ખુશી કે આપણે જેને હેપીનેસ કહીએ એની પાછળની ફિલોસોફી શું છે? ગગલી હસી અને પછી બોલી કે મારા માટે હેપીનેસ એટલે કે ક્ષણ ક્ષણ જીવવું. તો ગગાએ ફરીથી પૂછ્યો કે આ પ્રશ્ન ક્ષણ ક્ષણ જીવવું બરાબર છે, પણ કેવી રીતે જીવવું, એના માટે કોઈ આઈડિયા? ત્યારે ગગલીએ ફરીથી જવાબ આપતા કહ્યું કે મનથી સ્વાભાવિક રીતે સહજ રીતે વાસ્તવમાં રહેવું એ મારા માટે ક્ષણ ક્ષણ જીવવું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું ફરીથી આવી કંઈક મસ્ત મજાની વાત સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, યુ આર લિસનિંગ મી કવન, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM. હવે એકવાર ગગુ અને ગગલી, આપણા પાલનપુરથી સૌથી નજીકમાંનું નજીક હિલ સ્ટેશન એટલે કયું પ્રશ્ન થાય તો એ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર જ્યારે મસ્ત મજાનો આનંદ આપતો પવન આવતો હોય અને દૂરથી આપણને એવું લાગે કે આપણે જાણે વાદળા ઉપર છીએ, અને પવન એ વાદળા એ એક મસ્ત મજાની ઠંડક આપણને અનુભવ કરતી હોય, અને ત્યારે બસ આવા જ વખતે ગગાને એક પ્રશ્ન થાય. પ્રશ્ન પૂછે છે કે ગગી, આપણે ક્યારે આપણા ભવિષ્ય ઉપર, આપણા ભવિષ્ય ઉપર એટલે કે આપણી ડેસ્ટિની ઉપર ક્યારે આપણે કંટ્રોલ કરી શકીએ, કે આપણે ક્યાં જવાના છીએ? ગગી ત્યારે થોડું વિચારે છે, વિચાર કરીને પછી મસ્ત મજાનો જવાબ આપે છે. ગગીએ કહ્યું કે જીવનની ખરી મજા ક્યારેક જીવનના ફ્લોને સમજવામાં છે. જેમ નદીનું વહેણ હોય ને, એને રોકવા કરતા નદીને વહેવા દે એવી એમાં પણ મજા છે. એ મજા જીવન છે. જીવનના ફ્લોને સમજી, એને સ્વીકારી અને ફ્લોને અનુભવ કરવામાં એટલી મજા છે જેટલું ભવિષ્યને બાંધવામાં મજા નથી. એટલે કે આ એક પ્રકારનું બેલેન્સ છે તમારા કર્મ અને તમારી સ્વીકાર કરવાની ક્રિયાનો. યુ આર લિસનિંગ મી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું થોડીક જ વારમાં એક મસ્ત મજાના ગીત પછી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કેમ છો મારા મિત્રો? તો આપણે એક વાત કરીએ, ગગો અને ગગી જે આપણા આપણી વાર્તાના આપણી વાતના જે મુખ્ય કેરેક્ટર છે, એ બાલારામના વન વિસ્તારમાં ફરવા નીકળ્યા, રસ્તો પસાર કરી રહ્યા હતા. રસ્તો પસાર કરતા હોઈએ, બાલારામનું જંગલ હોય એટલે આપણને કલ્પના થાય કે મસ્ત મજાનું વાતાવરણ હોય, હરિયાળી હોય. અને ત્યાં ગગાને અચાનક એક પ્રશ્ન થયો, એક કાંટાને જોઈને. ગગી, તું સત્ય વિશે શું જાણે છે? ગગીએ કહ્યું કે સત્ય એટલે સંપૂર્ણ જાણકારી. ક્યારેક એ સત્ય અપૂર્ણ હોઈ શકે, અથવા તમારી માન્યતાથી બી આગળ એ વિસ્તરાયેલું હોઈ શકે. તમે એને નથી જોઈ શકતા, પરંતુ એટલું વિસ્તરાયેલું છે એ સત્ય છે. અને ક્યારેક તમે જાણો છો એ અસત્ય છે, છતાં એ તમારા માટે તો સત્ય હોઈ શકે છે. જો તમારે ખરું સત્ય જાણવું હોય તો ગગીએ એક વસ્તુ એડ કરીને કીધી, કે બસ ગગીએ બસ એક વસ્તુ એડ કરીને કીધી કે સત્ય જાણવા માટે સૌથી પહેલા અને આવશ્યક વસ્તુ જે જરૂરી છે એ છે તમારી સજાગતા, તમારી જાગૃતિ. જાગૃતિ અને સજાગતા એના માટે કે તમે દુનિયાને સમજવામાં મદદ કરી શકો, કારણ કે દુનિયાને ખરેખરમાં તો તમારે સમજવાની છે. એનું સત્ય શું છે તમારે જાણવાનું છે. આવા જ એક સત્ય સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું એક નવા મસ્ત મજાના ગીત સાથે. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણો ભગવાન ગગી છે ને, આમ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરની રીતે એમને ફરવું, ખાવું, પીવું, વાતો કરવી ખૂબ ગમે. એટલે એક દિવસ એ લોકો પાલનપુરની ફેમસમાં ફેમસ પાણીપુરી ખાતા હતા. પાણીપુરીનો સ્વાદ માણતા માણતા ગગાને એક ભૂતકાળનો સ્વાદ યાદ આવ્યો. એ જગ્યાએ એણે જે વસ્તુ ખાધી હતી એ સ્વાદ એ હજી સુધી ભૂલી નથી શક્યો. અને આ જ મંથન સાથે એને એક પ્રશ્ન થયો. એને ગગીને પૂછ્યો કે ગગી, જો તમને તમારા ભૂતકાળની અંદર જવાનો મોકો મળે તો તમને મજા આવે? અને મજા આવે તો શું કરવું અને તમને કેવો અનુભવ થાય? ત્યારે ગગીએ ખૂબ સહજ રીતે સરળ જવાબ આપ્યો કે ક્યારેક જતું કરવું એ બી જરૂરી છે. ભૂતકાળમાં જઈને કંઈ બદલાવ કરવો એ મારી ઈચ્છા નથી, પરંતુ એ ભૂતકાળને જતો કરવો, એનાથી એક ફાયદો થશે જે તમને ગ્રોથ આપી શકશે, જે તમારા જીવનની ખૂબ એસેન્શિયલ જરૂરિયાત છે, એ છે જતું કરવું. યુ આર લિસનિંગ મી ઓન 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. ફરીથી મળીશું એક નવા ગીત પછી. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અંદર તમને ખરીદીના અનેક ઓપ્શન મળી શકે છે. તમારા મગજમાં રાખજો. ગગો અને ગગીએ માર્કેટમાં ફરવા ગયા. માર્કેટમાં ફરતા ફરતા જે આપણા ગગાને પ્રશ્ન થાય એ જ કે જો આટલી બધી ચોઇસ હોય તો આપણને ખુશી મળવાની, હેપીનેસ ફીલ કરવાની સંભાવના વધી જાય. ત્યારે ગગલી ફરીથી અને વિચાર કરીને જવાબ આપે છે કે હકીકતમાં એવું નથી. જેટલી ચોઇસ વધે, એટલા વિચારો વધે, એટલું ડિસ્ટ્રેક્શન વધે અને એના સાથે સાથે એટલું ડિસસેટિસ્ફેક્શન વધે. જો તમે કોઈ કપડાંની દુકાનમાં ગયા હોય અને તમને એક કપડું ગમ્યું, બીજું કપડું ગમ્યું અને ત્યારે તમારે બંને વચ્ચે ચોઇસ કરવાની આવશે ને, ત્યારે તમને થશે કે ના, કંઈક છૂટી ગયું. એટલે આ વાતનો અર્થ માત્ર એટલો છે કે જેટલું છે એને આનંદની રીતે અને ખુશી અનુભવ કરવાની રીતે, કેવી રીતે જીવવું, કેવી રીતે એને માણવું, એ બધું છે હકીકતમાં તમારે જેની જરૂરિયાત છે એના ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું સુધામૂર્તિની નવલકથા ડોલર વહુના અંશોને, જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. સુંદર મજાની આ નવલકથા અને સામાજિક કાર્યકર્તાની સાથે શૈક્ષણિક રીતે સમાજને સુશિક્ષિત કરવાના પ્રયાસો કરનાર આ સુધામૂર્તિ, કે જેઓ બિઝનેસમેન માટેના પ્રણેતા પણ ખરા અને સ્ત્રી સશક્તિકરણ ચળવળના કેટલાક અંગોમાંના મુખ્ય અંગ પણ ખરા, તેમને લખેલી આ સુંદર મજાની ડોલર વહુ નવલકથા. અંતે આપણે ગયા એપિસોડમાં એ ઘર કોનું હતું અને મીનુ કેવી રીતે સુંદર મજાનું ગીત ગાતી હતી આ બધી જ વાતોને વાગોળી હતી. અને એ ઘરના લગભગ બધા જ લોકો મીનાક્ષી ઉપર હુકમ ચલાવતા હતા, તેને આખો વખત કંઈક ને કંઈક કામ ચીંધ્યા કરતા. વળી રમા કાકી એ તો ખૂબ જ ચીડિયા અને સતત બડબડાટ કરનાર વ્યક્તિ હતા. છતાં ભીમા કાકાને મીનાક્ષી વહાલી તો હતી. રાત્રે એક વાંસનો ખાટલો ઢાળીને આંબાના ઝાડ નીચેથી ગોઠવાતા અને પછી તે મીનાક્ષીને હાથ મારતા, મીનુ અહીં આવ ને મારી પાસે બેસ બેટા, કોઈક વાર તો બીજાને થોડું કામ કરવા દે. તું જો મારે માટે પેલું હરિદાસનું ભજન ગાઈશ? પહેલે માળે જ રહેતો શ્યામ દરરોજ સવારે પણ ભીમા કાકા માટે દૈવી સુરે મીનાક્ષી ગાતી તે ભજનોને સાંભળીને ઉઠી જતો. સુંદર મજાની સવારમી અને ભીમા કાકા વચ્ચે મીનાક્ષી એટલે મીનુ સાથેના આ સંબંધની વાત પણ અદ્ભુત છે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભીમાકાકા એક વાચાળ ડોસા હતા, તેથી શ્યામ માટે આ બધી માહિતી તેમની પાસેથી મેળવી લેવી બહુ સરળ હતી. આમ તો તેણે શ્યામ સાથે કદી સીધી વાત કરી નહોતી, પણ તેની પાસે સમય જ ક્યાં હતો? વળી તે કોઈ અજાણ્યા યુવાન આદમી સાથે વાત પણ કઈ રીતે કરી શકે? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એ આર મારા સ્વરમાં

સૌને સંભળાવી રહ્યો છું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. વલસાડ કોલેજમાં મીનાક્ષી બીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે હિન્દુસ્તાની સંગીતનો મુખ્ય વિષય રાખ્યો હતો. પોતાની કોલેજનું તેણે ઘણી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઘણા ઇનામો પણ મેળવ્યા હતા. તેનો લગ્ન માટેનો કોઈ વિચાર નહોતો. મુખ્ય કારણ એ હતું કે કુટુંબમાં તે માટે પૂરતા ધનનો અભાવ હતો. કદાચ એ બીએ પૂરું કરી લે અને જો તેને સરકારી નોકરી મળી જાય તો તે કદાચ લગ્નનો વિચાર પણ કરે, પણ એ વાત માટે ઓછામાં ઓછા 2 વર્ષ તો નીકળી જાય. મીનાક્ષીને કરવાના ઘણા બધા કામોમાં એક હતું આમલીને અગાશીમાં તડકે સૂકવવાનું. એક મોટી તપેલીમાં તે આમલી ભરીને અગાશીમાં જે ભાગમાં તડકો આવતો હતો ત્યાં આવી. આ ભાગ શ્યામના ઓરડાની પાસે જ હતો. જમીન પર ચટાઈ પાથરીને તેણે શ્યામને પૂછ્યું, હું આમલી અહીં સૂકવવા મૂકું તો તમને કંઈ વાંધો નથી ને? આ પહેલી વાર તેણે એટલે કે મીનુએ શ્યામ સાથે વાત કરી. ઓક્ટોબરની ગરમીવાળી બપોરનો સમય હતો. આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. વસંતના સમયમાં હતા તેટલા મોટા પ્રમાણમાં ફૂલો દેખાતા ન હતા, છતાંય બકુલના વૃક્ષ પર ખાસ્સા પ્રમાણમાં ફૂલો હજી તાજા હતા. લેખિકાએ સુંદર વાતાવરણની વચ્ચે પણ ફૂલોની ગરિમાને સચવાઈને એના મહત્વની સાથે એ સુંદર મજાનો શૃંગાર રસ અહીં સર્જ્યો છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું અહીંયા અગાસીમાં ફૂલોને સૂકવું તો તમને કંઈ વાંધો તો નથી ને? શ્યામે મોટેથી હસીને કહ્યું, હા તમે તેમ જરૂર કરો, છેવટે તો આંબલી પણ તમારી છે અને આ અગાશી પણ. પહેલી વખતની આ મૂલ્યવાન વાતચીતનો દોર વધુ લંબાવવા માટે હવે શું બોલવું તે માટે તેણે ખૂબ વિચાર કર્યો. થોડું અચકાઈ અને પછી તેણે કહ્યું, તમે ખૂબ સરસ ગાવ છો. આભાર, મીનુએ શરમાઈને કહ્યું. રેડિયો ઉપર નથી ગાતા? ઓહ, હવે તો હું ઘણા સમયથી રેડિયો ઉપર પણ ગાઉં છું. શું તમે મારો અવાજ એમાં નથી સાંભળ્યો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વૌ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને તમારા સુધી લઈને આવે છે આરજે યાર. શ્યામને પોતાની ઘણી બેવકૂફી સમજાઈ. ઓહ સોરી, ધીમે ધીમે બોલ્યો, મને તો આ વાતની કશી ખબર જ નહીં. હવે પછી જ્યારે મારો કાર્યક્રમ રેડિયો વલસાડ પર આવવાનો હશે હું તમને ચોક્કસ જણાવીશ. તો હવે તમે સહેજ પેલી બાજુ ખસશો? હું હવે જઈ શકું? શ્યામે બીજી

તરફ છલાંગ જ મારી અને મીનાક્ષીને દાદરો ઉતરતા તાકી રહ્યો. અઠવાડિયાઓ વહી ગયા. શ્યામને હવે વલસાડનો અને દેસાઈ કુટુંબનો વધુ સારી રીતે પરિચય થઈ ગયો. કેટલીક વાર તેઓ તેને જમવાનું આમંત્રણ પણ આપતા. આવે પ્રસંગે પણ મીનાક્ષી ખાસ કશું બોલતી નહીં, પણ તેનું મૈત્રીપૂર્ણ અને મીઠું સ્મિત એક દીવાદાંડીના પ્રકાશની જેમ તેના ચહેરા પર રમ્યા કરતું હતું. જીવનમાં નવા સંબંધો માટેના શબ્દોનો એકદમ વાતચીતનો દોર એ લાંબો હોવો જરૂરી નથી. ટૂંકા પણ મધુરા શબ્દોની આપ લે સમય સાથે થોડુંક તમને આગળ વધવાની તક આપે છે. તો આજ વાતને આગળ વધારીશું 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક વખત પોતાની બેંકમાંથી ક્રિકેટ મેચ રમતી વખતે શ્યામને થોડી ઈજા થઈ. એક ઝડપી દડાએ લાગેલો એની કોણી ઉપરનો પ્રહાર અને તેને સાંધામાંથી એને ખેડવી નાખી. ડોક્ટરે તેનો હાથ પ્લાસ્ટરમાં બાંધ્યો અને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે તદ્દન આરામ કરવાની સલાહ આપી. શ્યામે વિચાર્યું, શું એક અઠવાડિયા માટે હું અમદાવાદ જઈ આવું કે પછી અહીં કિશનને ત્યાં રહેવા જતો રહું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ડોલર વહુ નવલકથાના આરજે એઆરના અવાજમાં અંશોને. તે મીનાક્ષીને પોતાની આ મૂંઝવણ વિશે કહેવાની લાલચ ટાળી ન શક્યો. જ્યારે ભીમા કાકાએ આ અંગે સાંભળ્યું ત્યારે તરત તેમણે શ્યામનો ઉધડો લીધો. થોડા અમથા આરામ માટે તારે શા માટે અમદાવાદ ઘરે ભાગી જવું છે? હે ભાઈ, અહીં તારી કાળજી લે તેવા ઘણા માણસો છે. જમવા ખાવાની ચિંતા તો કરતો જ નહીં, એ બધું હું સંભાળી લઈશ. ભીમા કાકા કેવળ શિષ્ટાચારની રૂએ વાત નહોતા કરતા, તેમણે એ કામ કરી બતાવ્યું. મોટે અવાજે તેમણે કહ્યું, મીનાક્ષી, હવે તારા માથે શ્યામની જવાબદારી છે. શું સમજી? એને રોટલીઓ ન ખવડાવતી, તેને ફક્ત દાળ અને ભાત આપજે. ભલે તેને તું કોફી પાય, પણ ચા તો પીવડાવીશ જ નહીં. હા, મીનાક્ષી માટે આ એક વધારાની જવાબદારી હતી, પરંતુ શ્યામ તેને કદી દુઃખી, રોતી કે ગુસ્સે થયેલી જોઈ નહોતી. શક્ય છે કે તે બકુલ અને પારિજાતના વૃક્ષોને પાણી પાતા પાતા આંસુ સારી લેતી હોય. કોણ જાણે, ઘરના તો કોઈને તેના દુઃખ વિશે કશી જાણ જ ન હતી. જ્યારે આ છોકરી લગ્ન કરીને ઘરથી દૂર જતી રહેશે ત્યારે જ આ બધાએ તેની સેવાઓની સાચી કિંમત સમજવી પડશે અને સમજાશે. શ્યામે દુઃખી મને વિચાર કર્યો. તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર અને આ જ વાતનું અનુસંધાન હું કહીશ તમને આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એ જ વખતે મીનાક્ષી, એટલે કે જ્યારે શ્યામની જવાબદારી એના ઉપર સોંપવામાં આવી ત્યારે તે કોફીનો કપ લઈને હાજર થઈ. તે જે કંઈ વિચારતો હતો તે બધું જ તો ક્ષણભરમાં એ ભૂલી ગયો. એક બપોરે શ્યામને છોકરીઓના ખિલખિલાટ હસવાનો અવાજ સંભળાયા. આંબાના ઝાડ નીચે ચટાઈ પાથરીને મીનાક્ષી અને તેની સખીઓ વાતચીત કરી રહી હતી. તેનો વિષય હતો દિવાળીમાં કઈ સાડી ખરીદીશું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. શ્યામને આ બધા રંગો વિશેની તો ખબર ન હતી, પણ વાતમાં રસ પડ્યો. મને ફાલસા રંગની સાડી ખૂબ ગમે છે, મેં મારા કાકાને કહ્યું છે કે આ વખતે મને તે જ રંગની સાડી ખરીદી આપે, મીનાક્ષીએ બધાને કહ્યું. તે રાત્રે તેણે ભીમા કાકાને પોતાના ઘરની સ્ત્રીઓ માટે લાવેલી સાડીઓ વિશે વાત કરતા પણ સાંભળ્યા. મીનુ, તારા માટે ફાલસા રંગની સાડી મને મળી જ નહીં, તારા માટે ભૂરા રંગની સાડી લેશું હો ને? ચિંતા ન કરો કાકા, મને ભૂરો રંગ પણ ગમે છે, મીનુએ શાંતિથી જવાબ આપતા કહ્યું. શ્યામ આ જવાબ સાંભળીને છક થઈ ગયો. તેને પોતાની બહેન સુરભિ પણ તેના જીવડી જ હશે એવો અનુભવ થયો. છેલ્લે જ્યારે તે અમદાવાદ હતો ત્યારે તે સુરભિની પાછળ આખું બજાર ઘસડાયો હતો, કેમ કે તેને ગુલાબી બોર્ડરવાળી ભૂરા રંગની જ સાડી જોઈતી હતી. એક ઘેરા ભૂરા રંગની સાડી જેને ગુલાબી કોર હોય. જ્યારે તેને આવી સાડી છેવટે જડી નહીં તો શું તેણે તે પછીની પસંદગી સ્વીકારી ખરી? કોઈ સવાલ જ ન હતો. તેણે તો બીજા દિવસે શ્યામને પણ ફરીથી બજારમાં ફેરવ્યો અને છેવટે એવી પસંદની સાડી બમણા ભાવે પણ લીધી, ત્યારે છૂટકો કર્યો. શ્યામે તેને કહેવું હતું કે આ રંગ તો સાવ ખરાબ છે, તારી ઘેરી ત્વચા સાથે મેળ બેસે તેવો આ રંગ નથી. પણ તે કંઈ બોલ્યો નહીં અને તે હજી પણ પોતાની લાગણી કે વિચારને છુપાવીને ખોટું બોલીને પણ શિષ્ટાચાર પાઠવવાનો પાઠ મેળવ્યો નહોતો. જેમ આ વલસાડના લોકો સાહજિક જ કરતા હતા, લગભગ બધા, મીનુ નહીં, કારણ કે તે અલગ હતી. તે નાસીપાસ થઈ પણ પોતાના સંયોગો જોઈ સમજી તેણે નિરાશાને છુપાવી દીધી હતી. જીવનમાં ઘણી બધી વખતે ઘણા માણસોની જવાબદારીઓ એમના જીવનમાં ખુશીઓ ઉપર કેટલાક પ્રતિબંધિત વિસ્તારો અને સીમાંકન બનાવી દે છે. આવું જ કંઈક અહીંયા હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનુ પોતાની ફાલસા રંગની સાડી ન મળવાની વાતથી નાસીપાસ થઈ, પણ પોતાના સંજોગો અને એને સમજીને એણે નિરાશાને છુપાવી દીધી હતી. સુરભીને તો એક પ્રેમાળ ભાઈનો સાથ હતો જે તેના ઉપર ઘણા પૈસા ખર્ચવા રાજી હતો. તેના માતા પિતા પણ તેને વહાલ કરતા હતા. મીનાક્ષી પાસે એવું કોઈ ન હતું. આ વાત તે સારી પેઠે સમજતી હતી. એથી જ એણે પોતાના કોડને સ્મિત વડે ઢાંકી દીધા. કેવળ શ્યામને જ એ વાતનો જાણે અહેસાસ થયો હતો કે તેના સ્મિતની પાછળ સંતોષ નહીં બલકે દુઃખ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમુદાયિક રેડિયો સ્ટેશન, અને તેના ઉપર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષામાં ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં. બીજે દિવસે તો શ્યામે પૂછી જ લીધું, મીનાક્ષી, ફાલસાનો રંગ એટલે શું? શું તે લીલો કે તેની જાય ધરાવતો હોય કે પછી ભૂરો? જુઓ ને, સહેજ જાંબુના રંગનો, તે ફાલસાનો રંગ. પણ તમે કેમ પૂછો છો? ઓહ, એ તો અમસ્તુ જ, શ્યામે ખભા હલાવ્યા. જેણે પોતાનો હાથ ભાગ્યો ત્યારે આટલી કાળજી કરી હતી તેને માટે જો શ્યામ એક ફાલસા રંગની સાડી લઈ આવે તો કંઈ વધુ પડતું કર્યું એમ ન ગણાય. સાધારણ બાબત કે ક્રિયાને પણ સમાજ તો શંકાને કુશંકાની નજરે જોવાનું છે, અને એ ટેવાયેલો છે સમાજ. એથી એણે કશું ન કરવું તે જ સૌથી યોગ્ય છે એમ વિચારી લીધું. કેટલીક વાર કિશન તેને મળવા આવતો ત્યારે તેને ચીડવી લેતો, કેમ રે શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું કોઈ ખીચડી તો નથી પકવી રહ્યા ને ભાઈ? સહેજે નહીં, શ્યામ ચીડાઈને કહેતો. પણ તારી જેમ મને છે ને આ ગામ હવે જરા ગમવા તો માંડ્યું છે. કરું જીવનને કેટલાક એવા પળ અને સંજોગો હોય કે જ્યાં આપણે ગયા હોઈએ અથવા એ પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે આપણને એ અપ્રિય હોય અથવા ન ગમતી સિચ્યુએશન હોય, પરંતુ સમય જાય અને એની સાથે તમે જોડાઓ ત્યારે એ તમારા હૃદય સાથે નજીકથી જોડાઈ જાય. આવું જ કંઈક શ્યામ સાથે થઈ રહ્યું હતું. વાતને આગળ વધારીશ આ ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું એવું તો નથી ને કે કોઈ ખીચડી પકવી રહ્યા છો ભાઈ? સહેજે નહીં, શ્યામે ચીડાઈને કહ્યું, પણ તારી જેમ મને હવે ગામ પણ થોડુંક પણ વધારે ધીમે ધીમે ગમવા લાગ્યું છે. એટલું જ, દેસાઈના ઘરમાં કોઈ વિશેષ તો ગમતું નથી ને? તે મીનાક્ષીને ગાતા સાંભળી કે નહીં ભૈલા? તને તેની શી ખબર? લો કરલો બાત, આખું વલસાડ ગામ જાણે છે. તે તો રેડિયો કલાકાર છે ભાઈ. થોડા સમય પછી કિશને તેને ફરી પૂછ્યું, તને ખાતરી છે ને કે બીજું કંઈ નથી? હે શ્યામ? ના ભાઈ ના, પણ તને આટલો બધો કેમ રસ છે? કંઈ ખાસ કારણ તો નથી, એ તો એમ છે કે મારી માએ મારું સગપણ એક અમદાવાદની છોકરી સાથે કરી નાખ્યું છે, એટલે હું તો તારો વિચાર કરતો હતો. બે મિત્રો વચ્ચેની આ ગપશપ હતી, ને ધીમે ધીમે વાત કળવવા, વાતને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરતો હતો કે શ્યામના મનમાં આ સુંદર અવાજવાળીને એકદમ એવું તો ન કહી શકાય કે અત્યંત રૂપાળી, પણ કદકાઠીમાં અને હૃદયને મનમોહી લે તેવી આ સુંદર મજાની મીનુ એ કદાચ શ્યામને ગમી તો નથી ગઈ ને. પણ વાત શું થાય છે, આ બધી જ વાતો આગળ ક્યાં પહોંચે છે એ નવલકથામાં નિરૂપવામાં આવી છે, અને એ સાંભળવા તમારે મને આવતા એપિસોડમાં ફરી મળવાનું છે 90.4 મેગાહર્ટ્ઝ પર. અને તમારા અભિપ્રાય આ અંશો, આ નવલકથાઓ, આ ગુજરાતી ભાષાનું સાહિત્ય તમારા સુધી પહોંચાડીએ છીએ એ કેવું લાગે છે એ વાત તમારે અમને પહોંચાડવાની છે 95-12-96-88 પર. આ વોટ્સઅપ નંબર છે, અને આ સાથે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને કોઈ પણ ફેસબુક કે ઈમેલના આવા માધ્યમ થકી પણ તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે ટેક્સ્ટ મેસેજીસથી તમારી વાતો પહોંચાડી આપો. અમે એને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. ફરી મળીશું આવતા એપિસોડમાં સુધામૂર્તિની આ નવલકથા ડોલર વહુના આગળના અંશો માણવા માટે. ત્યાં સુધી અલવિદા દોસ્તો.

गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। आज गुरु पूर्णिमा ना पावन दिवस है, आपने एक एवं व्यक्ति की बात करवा जा रहा है जे कायदेसर शिक्षक नहीं, जे कायदेसर प्राध्यापक पण नहीं, तो व्यवसाय डॉक्टर से। एक डॉक्टर अने गुरु कई रीते बनी सके? पर हा, ए आपनी आजनी वार्तामां छे। वात जाने एम छे के प्रवीणभाई मेहता पालनपुरना वतनी, मुंबई अभ्यास कर्यो, डॉक्टर प्रवीण मेहता बन्या। एमबीबीएस पूरू कर्या पछी एमने गायनेक नो कोर्स कर्यो, અને આ કોર્સ પછી તેઓ બોમ્બેમાં મુંબઈમાં જ સેટ થયા। વિશ્વના સૌથી મોટા ગાયનેક તરીકે એમની ઓળખાણ ત્યારે થઈ જ્યારે એમણે સ્ત્રી નસબંધીના ઓપરેશનમાં ઇનોવેશન કર્યું। માત્ર 4-5 સેકન્ડમાં સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી। જરા પણ એક ટીપું પણ લોહી વહે નહીં એ રીતે ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી, અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાયું, એમના કામની નોંધ લેવાય। અરે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર એક દિવસમાં 5,000 મહિલાઓની સ્ત્રી નસબંધી કરવાનું પણ તેમનું ગિનિસ બુકમાં રેકોર્ડ છે। ભારત સરકારના રાષ્ટ્રપતિના સલાહકાર, ભારત સરકારના સલાહકાર અને આપણા બનાસકાંઠાનું ગૌરવ ડૉક્ટર પ્રવીણ મહેતા। આ થઈ આપણા આજના ગુરુ પ્રવીણભાઈની વાત। તમને થશે ગુરુ જેવું તો કંઈ છે નહીં, પણ વાત આગળ વધારતા પહેલા એમના ધર્મપત્ની વિશે પણ વાત કરી લઈએ। એમના ધર્મપત્ની પણ વ્યવસાય ડૉક્ટર, ડૉક્ટર કૌમુદિની એમનું નામ। ડૉક્ટર કૌમુદિની અને ડૉક્ટર પ્રવીણ મહેતા બંને મુંબઈમાં પોતાની સારવાર માટેનું એક એમને દવાખાનું, અને અહીં તેઓ સારવાર આપે। જેમ જેમ સમય પસાર થતો ગયો ડૉક્ટર પ્રવીણ મહેતાનું નામ વધતું ગયું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી, યુનેસ્કોમાં પણ એડવાઇઝર તરીકે રહ્યા। વસ્તી વધારાની વિસ્ફોટક સમસ્યા માટે સૌથી વધારે જો કોઈએ કામ કર્યું હોય તો તે પ્રવીણભાઈ મહેતાએ। તેમના ધર્મપત્ની બાળકોની ડાબી કિડનીના સ્પેશિયાલિસ્ટ, જમણી કિડની માટે તેઓ કશું કહી શકે નહીં, અને બાળક એટલે માત્ર 6 મહિનાની ઉંમર હોય ત્યાં સુધીના જ બાળકની કિડની માટે તેઓ અભ્યાસ કરે અથવા સારવાર કરે। હવે એક તરફ છે દુનિયાના સૌથી મોટા ગાયનેક ડોક્ટર, બીજી તરફ છે દુનિયાના સૌથી મોટા બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર। પણ કુદરતને કરવા એમના ઘરમાં શેર માટેની ખોટ, એમને સંતાન નહીં, અઢળક રૂપિયો, અઢળક નામ, દેશ વિદેશમાં એમની ઓળખાણ મેં જોયેલા છે, એમને કામ કરતા જોયેલા છે। પતિ પત્નીને મળવામાં પણ 15-15, 20-20 દિવસ થાય એટલી વ્યસ્તતા। અઢળક રૂપિયો, કોટક એન્ડ કોટક, મહિન્દ્રા કોટક ગ્રુપ સાથે એમના સંબંધો, એ પરિવારમાં એમનું

એમની દીકરીઓના લગ્ન થયેલા. પાલનપુરનું વિદ્યામંદિર ટ્રસ્ટ એ પરિવાર સાથે તેઓ સીધા સંકળાયેલા. એમને સંતાન નહીં. છેવટે એક વર્ષ એવું આવ્યું, એક દિવસ એવો આવ્યો કે જ્યાં એમણે નક્કી કર્યું કે આપણે સંતાન નથી, પણ જેમનું કોઈ નથી એ આપણા સંતાન થશે. મૂળ વતન ગુજરાત, ગુજરાત તરફ એમણે નજર દોડાવી. ગુજરાતમાં શૈક્ષણિક રીતે અને ભૌગોલિક રીતે સૌથી ઓછી સુવિધા ધરાવતા જિલ્લા વલસાડ, ડાંગ અને નવસારી. તમે એના શહેર જોયા હશે, શહેર જોઈને તમે એ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ નક્કી ન કરી શકો. આ ગામડાઓમાં ગામડે ગામડે ફરી જે બાળકો શાળાએ નથી જતા એવા બાળકોનો સર્વે કરી એ વિસ્તારમાં સૌથી વધુ ભણેલા વ્યક્તિને સારા પગારથી નોકરી રાખી, ત્યાં જે મિલિટરીના તંબુ હોય છે એવા જે ગામમાં શાળા ખોલવામાં આવે, એક ઓરડાની જરૂર હોય તો એક તંબુ, બે ઓરડાની જરૂર હોય તો બે તંબુ, પાણીની સુવિધા, બ્લેકબોર્ડની સુવિધા, વિદ્યાર્થીઓને બેસવા માટે આસનની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ, આવી એક બે નહીં 242 શાળાઓ સરકારનો એક પણ રૂપિયો લીધા વગર અને દીકરી ભણાવવાનું ફરજિયાત છે. અત્યારે હું એ સમયની વાત કરું છું જ્યારે 1999 વર્ષની સમયમાં દીકરીઓને ભણાવવા માટે આટલી બધી સરકારશ્રીની જાગૃતિ નહોતી કે લોકો પણ આટલા જાગૃત. એ 252 શાળાની અંદર લગભગ 801 જેટલા વિદ્યાર્થીઓ અને 44 જેટલા શિક્ષકો, જેમને ભણાવવાનું કઈ રીતે એ તો શીખ્યા જ નથી. એક ગુરુ તરીકે એમણે કેવું વર્તન કરવું જોઈએ આ માટે એમણે વિશેષ વ્યક્તિઓ, વિશેષ સંસ્થાઓ અને અનેક લાખો રૂપિયાની ફીસ ભરીને એમના આ શિક્ષકોને ટ્રેનિંગ આપી કે સારા ગુરુજી કઈ રીતે થઈ શકાય અથવા શું કરવાથી વિદ્યાર્થી પ્રિય ગુરુજી બની શકાય. 242 શાળાઓ, 800 વિદ્યાર્થીઓ અને 42 કરતાં વધુ શિક્ષકોને રોજીરોટી આપનાર, ખાવાનું આપનાર, શિક્ષણ આપનાર બનાસકાંઠાના આપણા નરરત્ન અને બનાસકાંઠાનું ગૌરવ એવા પ્રવીણ મહેતાને ન ભૂલી શકીએ. આજે એક પ્રસંગ યાદ કરું મને ગમશે. ડૉક્ટર પ્રવીણ મહેતા, એમના બૂટ પહેરવા માટે પાછળ આંગળી ન નાખવી પડે એ માટે ચાંદીનો ચમચો રાખતા. એક વખત થયું એવું કે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના કોઈ એક ગામમાં એક વ્યક્તિને મળવાનું હતું. ધોમધખતી ગરમી અને જ્યારે એમણે જોયું કે આ વ્યક્તિ ઉઘાડા પગે એમને મળવા આવી રહ્યો છે ત્યારે ડૉક્ટર પ્રવીણ મહેતાએ એની સાથે વાત તો કરી, પણ જતા જતા હું સાક્ષી છું આ ઘટનાનો કે જતા જતા એને પોતાના બૂટ અને એમને મનમાં એવું કદાચ થયું છે કે આ માણસ ચાંદીના ચમચા વગર બૂટ કઈ રીતે પહેરશે, તો બૂટ પણ આપ્યા અને સાથે ચાંદીનો ચમચો પણ આપ્યો. એવા પ્રવીણ મહેતા સાચા ગુરુ, સાદા ગુરુ, સરળ ગુરુ, સહજ ગુરુ. આજના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જોડા જ નહીં પણ ચાંદીનો ચમચો પહેરવા માટે આપતા, માત્ર કપડાં જ નહીં કપડાં સાથે શિક્ષણ અને ખોરાક આપનાર. આટલા વિદ્યાર્થીઓને જમાડવાનું બે ટાઈમ, એમના કપડાં, એમના અન્ય ખર્ચા, એમની સારવાર, આ બધું જ ડૉક્ટર પ્રવીણ કુમુદચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સંચાલિત થતું. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજથી 6-1 વર્ષ પહેલાં પ્રવીણ મહેતાનું નિધન થયું છે. કૌમુદિની મહેતા પણ પોતાની ઉંમરના કારણે છે ગુજરાત સુધીની વ્યવસ્થા જાળવી શકતા નથી. આ કારણે તેમણે આ કામ અત્યારે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મુંબઈમાં જ શરૂ કર્યું છે. રેડિયો પાલનપુરનો અવાજ સાંભળીને જે કોઈ પણ વ્યક્તિ ડાંગ, નવસારી કે વલસાડ જિલ્લાની આ શાળાઓ માટે કામ કરવા તત્પર હોય તો ચોક્કસથી કૌમુદિની પ્રવીણચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ કામને આગળ ધપાવવા માટેની તૈયારી છે. અને આવા હજારો બાળકો અને અનેકો વ્યક્તિઓને પ્રેરણા આપનાર, પોતાનું એક પણ સંતાન નથી તો હજારો વિદ્યાર્થીઓના ગુરુપદે સ્થાપિત થનાર પ્રવીણભાઈ મહેતાને યાદ કરી, રેડિયો પાલનપુર તેમના અંતિમ દિવસોને યાદ કરી તેમના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. આ અને આવા અનેક જીવતી વાર્તાના પ્રસંગો લઈ હું ડૉક્ટર

0: ભાવેશ પંડ્યા આપની સમક્ષ આવતો રહીશ. સાંભળતા રહો તમારો મારો આપણા સૌનો અવાજ રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ હાજર છું એક નવી વાર્તા સાથે. 15 સૈનિકોની એક ટીમને 3 મહિના માટે મેજર આગેવાની હેઠળ હિમાલયની બોર્ડર ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. હવે નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર જવા માટે નીકળી પડી. રસ્તો બહુ જ કઠિન હતો અને આ રસ્તામાં ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઈચ્છા હતી, પણ આ પર્વતમાળા પર ચા મળે ક્યાં? રસ્તામાં એમણે એક નાના ઢાબા જેવું કંઈક દેખાયું. આંખો ઝીણી કરીને જોયું તો એ ચા નાસ્તા માટેની જ એક નાની દુકાન હતી. દુકાનને દૂરથી જોઈને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી ગઈ. દુકાન પાસે આવીને જોયું તો ખબર પડી કે દુકાનને તો તાળું મારેલું છે. એક સૈનિકે તાળું તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને આ વાત અનૈતિક લાગી, પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખૂબ હતી, એટલે મેજરે છૂટ આપી. આ લોકો તાળું તોડીને અંદર ગયા. સદનસીબે ચા બનાવવાનો બધો જ જરૂરી સામાન અંદર હાજર હતો. ઇવન નાસ્તા માટેના બિસ્કિટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000 રૂપિયા કાઢીને કાઉન્ટર પર મૂકી દીધા. એ ઉડી ન જાય એટલે એના માટે વજન પણ મૂક્યું.

સૈનિકોની આ ટીમ પોતાના બધા જ ફરજો નિભાવીને જ્યારે 3 મહિના પછી પાછી ફરી રહી હતી ત્યારે તેઓ ફરી આચાની દુકાન પર રોકાયા. ત્યાં તેમણે એક વૃદ્ધ દાદા જોયા. વૃદ્ધ દાદા દુકાનમાં જ હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના જાત જાતના અનુભવ અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યું કે દાદા, આ ભગવાન જેવું કંઈ હોતું નથી. જો ભગવાન હોય તો આવી વૃદ્ધા અવસ્થામાં તમારે કંઈ આવું હેરાન થવું પડતું? ત્યારે દાદાએ કહ્યું, ના હો સાહેબ, ભગવાન તો છે જ. તમને હું મારા અનુભવની એક વાત કરું. આજથી 3 મહિના પહેલા મારા છોકરાનો એક્સિડન્ટ થયો હતો, એટલે દુકાન બંધ કરીને મારે ફટાફટ હોસ્પિટલ પહોંચવું પડ્યું. હવે દવા માટે મારી પાસે પૈસા ન હતા અને એ પરિસ્થિતિમાં જ્યારે હું દુકાને આવ્યો ત્યારે દુકાનનું તાળું તૂટેલી જોઈને મને ધ્રાસકો લાગ્યો. અંદર જઈને મેં જોયું તો બધો જ સામાન સહી સલામત હતો અને એ ઉપરાંત 1000 રૂપિયાની નોટ પડી હતી. હવે આ 1000ની નોટ જોઈને મેં ભગવાનને ખૂબ આભાર માન્યો અને સાહેબ, તમે નહીં માનો પણ એ પૈસાના લીધે મારો છોકરો બચી ગયો. હવે તમે જ કહો કે આ 1000 રૂપિયા ભગવાન જ મૂકીને ગયા હશે ને, બીજું તો કોણ આવે? ત્યારે બધા જ સૈનિકોની નજર મેજર ઉપર હતી અને એ મેજરે આંખના ઈશારાથી આ બધા સૈનિકોને કહ્યું કે કંઈ જ બોલવાનું નથી. ત્યારે બધાએ વિદાય લેતી વખતે દાદાને કહ્યું કે હા દાદા, તમે સાચા છો, ભગવાન તો છે જ અને જ્યારે જ્યારે જેને જેને જરૂર પડે છે ત્યારે એ એમની મદદ ચોક્કસ કરે છે. દોસ્તો, આપણે આપણા કોઈ કામ દ્વારા બીજા કોઈના ક્યારે ભગવાન બની જઈએ છે એની ખબર જ નથી પડતી. આપણને એવું લાગે કે આપણું કરેલું કામ ખૂબ નાનું છે, પણ આ નાનું કાર્ય ક્યારેક કોઈના જીવનનું ખૂબ જ મોટું કાર્ય કે ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો આવા જ કાર્યો કરતા રહો, ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88.

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: रेडियो पालनपुर।
1: ए आओ ना,

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામ
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત હસ્તસ્ય ભૂષણમ દાનમ,
1: હસ્તસ્ય ભૂષણમ દાનમ,
0: સત્યમ કંઠસ્ય ભૂષણમ,
1: સત્યમ કંઠસ્ય ભૂષણમ,
0: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ,
1: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ,
0: ભૂષણૈ કિં પ્રયોજનમ,
1: ભૂષણૈ કિં પ્રયોજનમ.
0: મિત્રો, આ સુભાષિતમાં ભૂષણ એટલે કે ઘરેણા, અલંકાર, દાગીના એની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આભૂષણ, ભૂષણ એ વ્યક્તિની શોભામાં વધારો કરતા હોય છે. વ્યક્તિ સુંદર તો હોય જ, પણ એમાં વધારો કરે, આભૂષણો એ વધારો કરે, અલંકૃત કરે, શોભા વધારે, અને સર્વને સુંદર વ્યક્તિઓ ગમતા હોય છે. સુંદરતા કોને ના ગમે? તો આવા આભૂષણોનું મહત્વ રહ્યું છે. કેટલાક વ્યક્તિને આંતરિક રીતે સુંદર બનાવનારા આભૂષણો એવા છે કે આ બાહ્ય અલંકારોની જરૂર ન પણ પડે. એટલે સુભાષિતકારે કહ્યું છે, ભૂષણે હિ કિમ પ્રયોજનમ, બીજા અલંકારોની શું જરૂર છે? તો કયા અલંકારો આંતરિક શોભા વધારે છે? તો અહીં દાનની વાત કરી છે. દાન એ હાથનું આભૂષણ છે અને સત્ય એ કંઠનું આભૂષણ છે. જ્યારે કાન એટલે કે શ્રોત્ર એનું આભૂષણ છે શાસ્ત્રનું શ્રવણ. કાન શાસ્ત્રોનું શ્રવણ કરવાથી શોભે છે, સુંદર લાગે છે. દાન આપવાથી હાથની સુંદરતા લાગે છે અને એ જ રીતે સત્યથી માણસના કંઠની સુંદરતા વ્યક્ત થાય છે. તો મિત્રો, બીજા આભૂષણનું શું પ્રયોજન છે, ક્યાં જરૂર છે એવું આ સુભાષિતમાં કહેવાયું છે. આજે આપણે સરળ સંસ્કૃત શીખવામાં બહુવચનવાળા કેટલાક સ્ત્રીલિંગ શબ્દોનો અભ્યાસ કરીએ સર્વનામની સાથે. આગળ આપણે પુલ્લિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કર્યો અને આજે સ્ત્રીલિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કરીએ છીએ. સામાન્ય રીતે એકવચન શબ્દ છે મહિલા, તો એનું બહુવચન થશે મહિલાઃ. શું થશે?
2: મહિલાઃ.
0: એ જ રીતે મુદ્રિકા, વિંટી, તો એનું બહુવચન પણ એવું જ થશે
2: મુદ્રિકાઃ.
0: ફરી આપણે સ્પષ્ટ કરીએ, બહુવચન એટલે બે કરતા વધુ, એક નહીં બે નહીં પણ એનાથી વધુ હોય ત્યારે આપણે બહુવચન પ્રયોગ કરીએ છીએ. નાયિકા એટલે કે કોઈક અભિનેત્રી હોય તો નાયિકા, જો એક કરતા વધુ હોય તો
2: નાયિકા.
0: ગાયિકા,
2: ગાયિકા.
0: લતા,
2: લતા.
0: લતા એટલે વેલી. પરિચારિકા, નર્સ,
2: પરિચારિકા.
0: હા. લેખિકા,
2: લેખિકા.
0: ચાવી માટે કયો શબ્દ છે?
2: કુંજિકા.
0: હા, તો એનું બહુવચન આપણે કરીએ
2: કુંજિકા.
0: હા. સાટિકા,
2: સાટિકા.
0: સાડી, સાડી માટે સાટિકા શબ્દ છે. સાયકલ માટેનો શબ્દ છે દ્વિચક્રિકા, તો બહુવચન શું થશે?
2: દ્વિચક્રિકા.
0: હા. કબાટ, તો કબાટ માટે કપાટિકા શબ્દ છે, કપાટિકા, તો એનું બહુવચન થશે
2: કપાટિકા.
0: ફૂટપટ્ટી માટેનો એક શબ્દ છે માપિકા,
2: માપિકા.
0: હા. અને ફાઇલ એટલે એના માટેનો એક શબ્દ છે સંચિકા, બહુવચન થશે
2: સંચિકા.
0: તો મિત્રો, આ અને વિસર્ગ ઉમેરવાનો છે. પુલ્લિંગની જેમ જ સ્ત્રીલિંગમાં બહુવચન શબ્દ બનાવવો સરળ છે.

પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ત્રીલિંગ શબ્દોમાં આની સાથે વિસર્ગ ઉમેરવાનો છે. સામાન્ય રીતે સ્ત્રીલિંગ શબ્દો આ અને ઈ વાળા હોય છે, તો આપણે અત્યારે લતા, બાલિકા, મહિલા, લેખિકા, ગાયિકા આવા આ છેલ્લે આવતો હોય એવા આકારાંત શબ્દોનો અભ્યાસ કર્યો.

0: હવે જેને અંતે ઈ આવતો હોય એવા પદોમાં આપણે અંતિમ અક્ષરને અડધો કરવાનો છે અને પછી યહ શબ્દ લગાવવાનો છે, એટલે કે ય પાછળ વિસર્ગ લગાવવાનો છે. જેમ કે કૂપી એટલે બોટલ, બોટલને આપણે કહીએ છીએ કૂપી, એક વચનમાં આપણે કૂપી કહીએ છીએ. તો બહુવચન બનાવતી વખતે જે પ એટલે કે છેલ્લો અક્ષર છે એને અડધો કરી દઈએ અને યહ શબ્દ લગાવી દઈએ તો બનશે
1: કૂપ્યઃ.
0: હા, તો કૂપીનું બહુવચન થયું કૂપ્યઃ. યુવતી શબ્દ લઈએ તો એમાં અંતિમ તને આપણે અડધો કરી દઈએ અને યહ લગાવીશું,
2: યુવત
0: શબ્દ બનશે યુવત્યઃ. એ જ રીતે ભગિની શબ્દ લઈએ
1: ભગિન્યઃ,
0: ભગવતી શબ્દ લઈએ
1: ભગવત્યઃ,
0: દેવી
1: દેવ્યઃ,
0: ઘટી
1: ઘટ્યઃ,
0: નદી
1: નદ્યઃ,
0: ડોલ અથવા પવાલી માટે એક શબ્દ છે દ્રોણી
1: દ્રોણ્યઃ.
0: હા, લેખની એટલે આપણે પેન
1: લેખન્યઃ.
0: હા, અંગુલી
1: અંગુલ્યઃ.
0: તો આવા શબ્દો જે છે એ ઈકારાંત છે. તો આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં આકારાંત અને ઈકારાંત આવા પદોનું બહુવચન બનાવીને વાક્ય બોલી શકીએ. હવે આપણે આનો અભ્યાસ કરવા માટે નજીક અને દૂર એમ આપણે વાક્ય બહુવચનમાં બનાવીએ. આગળ આપણે જ્યારે એક વચનમાં એમ કહેતા હતા સા બાલિકા, એક વચનમાં દૂર કોઈ બાલિકા ઊભી હોય ત્યારે આપણે શીખ્યા હતા કે
2: સા બાલિકા.
0: પણ હવે ત્યાં દૂર ઘણી બધી બાલિકાઓ હોય તો સાનું પણ આપણે બહુવચન કરવું પડે અને બાલિકાનું પણ બહુવચન કરવું પડે. તો સાનું બહુવચન થશે તાહા, સાનું બહુવચન થશે
1: તાહા,
0: અને બાલિકાનું બહુવચન આપણે હમણાં જ શીખ્યા
1: બાલિકાહ.
0: તો આ રીતે વાક્ય બનશે તાહા બાલિકાહ. દૂર વ્યક્તિઓ માટે આપણે હમણાં વાક્ય બનાવીએ. ધારો કે મહિલા શબ્દ લઈએ, દૂર ઊભી છે, એક કરતા વધુ મહિલાઓ દૂર છે, તો વાક્ય બનશે
1: તાહા મહિલાહ.
0: સરસ. દ્વિચક્રિકા સાયકલ લઈએ, ઘણી બધી સાયકલો દૂર છે,
1: તાહા દ્વિચક્રિકાહ.
0: હા, શિક્ષિકા શબ્દ લઈએ,
1: તાહા શિક્ષિકાહ.
0: ચાવી લઈએ,
1: તાહા કુંજિકાહ.
0: સેવિકા શબ્દ લઈએ,
1: તાહા સેવિકાહ.
0: તો આ બધા દૂર છે એટલે તાહા. હવે ધારો કે નજીક છે, આપણી બાજુમાં હોય, તો જેમ આપણે એક વચનમાં શીખ્યા હતા કે એશા મહિલા, એક વચનમાં એશા મહિલા. હવે એશાનું બહુવચન આપણે કરવાનું છે એ તાહા. એશાનું બહુવચન થશે
1: એ તાહા.
0: તો જેવી રીતે આપણે આગળ જોયું કે સાનું બહુવચન તાહા થયું તો એશાનું બહુવચન એ તાહા થયું. તો અભ્યાસ માટેના વાક્યો બનાવવા હોય કે આ બાલિકાઓ છે, આપણી બાજુમાં બાલિકાઓ હોય તો આપણે બનાવીએ કે આ બાલિકાઓ છે
1: એ તાહા બાલિકાહ.
0: સરસ. સેવિકા શબ્દ લઈએ,
1: એ તાહા સેવિકાહ.
0: થાળી માટેનો એક શબ્દ છે સ્થાલિકા,
1: એ તાહા સ્થાલિકાહ.
0: હા, ખૂબ સરસ. તો આપણે અહીંયા જેમ આકારાંત શબ્દો લઈએ એવી રીતે ઈકારાંત શબ્દોનો પણ અભ્યાસ કરી શકીએ. પણ યાદ રાખવાનું કે યહ લગાવવાનું છે. હે, તો યુવતી શબ્દ લઈએ,
1: યુવત્યઃ.
0: સરસ. તો એક વચન માટે જેમ આપણે શીખ્યા હતા એશા યુવતી, તો બહુવચન થશે એતાહ યુવત્યઃ. એશા ભગિની,

0: कहा महिला हा, कई महिला हो, कौन महिला
1: कहा
0: हो।
1: महिला हा।
0: हाँ तो जवाब आप ही सका है, ताहा इताहा। और प्रश्न पूछवो हो तो
1: कहा
0: कहा, बराबर। अपनी सामे घना बदा कपाट एटले के कबाट होय, घनी तिजोरीओ होय, अने कईक वस्तु लेवी होय के मूकवी होय तो इशारो करवामां आवे, पूछवामां आवे, पेली तिजोरीओમાં જોઈ લો, તો તમે કઈ પૂછો કે ભાઈ કઈ તિજોરીઓ, તો એનો પ્રશ્ન શું બનશે?
1: તાહા કપાટી કાહા
0: સરસ। ધારો કે નૌકાઓ હોય નદીમાં અને આપણે એમાં બેસવાનું હોય, પણ કઈ નૌકામાં બેસવાનું હોય એમ બહુવચન બધામાં પૂછીએ
1: ઇતાહા નૌકાહા
0: કે કઈ નૌકામાં બેસવું છે એમ પૂછવું હોય તો
2: કાહા
1: કાહા
2: નૌકાહા।
1: નૌકાહા
0: હા, એટલે કે આપણી કઈ નૌકા છે, કઈ નૌકાઓ છે જેમાં આપણે બેસવાનું છે, આ બધા બહુવચન શબ્દો પ્રશ્નો થાય। ધારો કે કોઈ કાર્યક્રમમાં છે અને છાત્રાઓ બાલિકાઓ ભાગ લેવાની છે, તો એનાઉન્સર પૂછે કઈ બાલિકાઓ સ્ટેજ ઉપર આવવાની છે, તો પ્રશ્ન એમ જ પૂછે કાહા છાત્રાહા। ખ્યાલ આવ્યો? તો અહીં આપણે કાહા એકવચનની જગ્યાએ બહુવચન પૂછીએ, તો પ્રશ્ન પૂછવા માટે કા મહિલા એવું એકવચન છે તો બહુવચન થશે કાહા
1: કાહા મહિલા
0: મહિલાહા।
1: હા
0: હા, ઇકારાંત શબ્દનો પણ એકવાર અભ્યાસ કરી લઈએ। અંકની એટલે કે પેન્સિલ, એક વચન પ્રશ્ન પૂછાય કા અંકની, કઈ પેન્સિલ છે, ક્યાં છે, કઈ છે, તો એનો જવાબ આવશે, આપણે બહુવચનમાં પ્રશ્ન કરવો હશે તો કાહા
1: કાહા અંકન્યઃ
0: અંકન્ય। સરસ, એટલે અહીંયા ય કરવાનો છે, યહ। તો મિત્રો, જેમ સાનું બહુવચન તાહા થયું, ઈશાનું બહુવચન એતાહા થયું, કાનું બહુવચન થશે
1: કાહા
2: કાહા।
0: હવે આપણે અંતિમ ભવતી શબ્દનો પણ સર્વનામનો અભ્યાસ કરીએ। ભવતી આપણી
3: નમસ્કાર, આપણે સાંભળી રહ્યા છીએ ભારત પ્રવાસ અને પર્યટન, અને આજે હું તમને લઈ જઈશ વૈષ્ણો દેવીની સફર પર। પવિત્ર ત્રિકુટ ટેકરી પર દેવી વૈષ્ણો દેવીના મંદિરનું સ્થાપન 5200 ફૂટની ઊંચાઈ પર કરવામાં આવેલું। ગુફામાં વસેલા માતા વૈષ્ણો દેવીના મથકની દેશના પવિત્રમાં પવિત્ર હિન્દુ મંદિરોમાં ગણના થાય છે। જમ્મુથી 48 કિલોમીટર દૂર આવેલું કટરા પવિત્ર ગુફા તરફ જવા માટેની પ્રસ્થાન છાવણી છે। બસો દ્વારા તે જોડાયેલી છે। અહીંથી મંદિર જવા માટે યાત્રાળુઓને 13 કિલોમીટરનું અંતર કાપવાનું હોય। મંદિર જવા માટેની યાત્રા શરૂ કરતાં પહેલાં કટરા બસ સ્ટેન્ડ પાસે આવેલા યાત્રાળુ સ્વાગત કક્ષની યાત્રા નોંધણી ઓફિસ પાસેથી યાત્રા પરચી મેળવવાની હોય। હું આજે પુસ્તક વાંચી રહી છું, એ અંદાજે 2009માં છપાયેલ છે, એટલે અમુક વ્યવસ્થાઓ આજના સમય અનુસાર બદલાયેલી હોઈ શકે। ખરેખર યાત્રા જૂના કટરા બજારના દક્ષિણ છેડે આવેલા દર્શની દેવરેથી શરૂ થાય છે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન।

આગળ આપણે સાંભળી રહ્યા હતા વૈષ્ણોદેવી સ્થળ વિશેની અમુક માહિતી. ખરેખર યાત્રા જૂના કટરા બજારના દક્ષિણ છેડે આવેલા દર્શની દીવરીથી શરૂ થાય છે. યાત્રા માટે ટટ્ટુ, ખચ્ચર, ડોલી, પાલખી ઉપલબ્ધ છે. હેલિકોપ્ટરથી પણ જોવાય છે કે પગપાળા પણ જઈ શકાય. માતા વૈષ્ણોદેવી મંદિર સ્થાનક બોર્ડની મંદિરની દેખભાળ કાર્યદક્ષતાપૂર્વક રાખે છે, યાત્રાનું પ્રશાસન કરે છે અને યાત્રાળુઓ એની અવિસ્મરણીય છાપ લઈને નીકળે છે. આખો માર્ગ યાત્રાળુઓ માટે સારી રીતે તૈયાર કરવામાં આવ્યો છે, પૂર્ણ પ્રકાશિત અને ચોખ્ખો. થોડા થોડા અંતરે લોકો માટે સુવિધા સ્થળો, બાથરૂમ, પડાવો, ઔષધીય એકમો અને દુકાનો. પવિત્ર ગુફામાં માતાના ત્રણ સ્વરૂપો, મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી, કુદરતી રીતે ખડકમાં દીપાયમાન છે. આ ત્રણ સ્વરૂપો દેવી શક્તિના સર્જન, પાલન અને વિનાશના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકવાયકા પ્રમાણે મંદિરના ગર્ભગૃહથી 2.6 કિલોમીટરના અંતરે આવેલા ભૈરવનાથજીના મંદિરે દર્શન કરવામાં ન આવે ત્યાં સુધી વૈષ્ણવદેવી માતાના દર્શન અધૂરા ગણાય છે. તમે ક્યારે ગયેલા છો વૈષ્ણવદેવી? મને જરૂરથી જણાવજો. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: હવે હું તમને લઈ જવાની છું લેહ લદ્દાખની સફર પર. આજે તો યુવાનો માટે લેહ લદ્દાખ એટલે બાઇક રાઇડ એમનું એક પેશન છે, એક સપનું છે, એક ડ્રીમ છે જેને પૂર્ણ કરવા માટે તેઓ મથતા હોય છે. તો આજે ચાલો તમને લેહ લદ્દાખ વિશે થોડું જણાવીએ, એની સફર પર લઈ જઈએ. લેહ લદ્દાખ પ્રદેશનું પ્રાચીન પાટનગર સુંદરતાથી નીતરતા પર્વતો જે ધીમે ધીમે હરિયાળા રણદ્વીપમાં એકત્ર થઈ જાય છે. 3,350 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. અતિ સુંદર આ શહેર પ્રસાદો અને મઠોથી લદાયેલું. તે પંજાબ અને મધ્ય એશિયાની વચ્ચે અને કાશ્મીર અને તિબેટની વચ્ચે વણઝારાઓના વેપાર વણજ વિકસાવવાનું કેન્દ્ર હતું. આજે લેહ અસામાન્ય રીતે રજાઓ માણી શકાય એવા અગત્યના સહેલગામ સ્થાન પર્યટન સ્થાન તરીકે ખૂબ જ વિકસ્યું છે. ટ્રેકિંગ, પર્વતારોહણ, પડાવ નાખવા, છાવણી ઊભી કરવી, તરાપો લઈને સરકવા માટેનું નીકળતું એના માટે આદર્શ સ્થાન છે. લેહની આજુબાજુ સિંધુ નદીની ઉપરનો ભાગ લદ્દાખનું મોકાનું સાંસ્કૃતિક સ્થાન છે અને તે અનેક બૌદ્ધ મઠો અને નયનરમ્ય પ્રાસદોથી છવાયેલું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.
1: Hate you.

હવે લેહ લદ્દાખમાં અમુક જગ્યાઓ છે જેના વિશે પણ જાણવું ઘણું જરૂરી છે. સૌપ્રથમ લેહ મહેલ. 9 માળનો આ ભવ્ય મહેલ 17મી સદીમાં લદ્દાખના શાસક સેંગે નામગ્યાલે બંધાવ્યો હતો. લાસાના ખ્યાત નામ પટોલા મહેલ લેહ મહેલની પ્રતિકૃતિ છે એવું કહેવાય. મહેલની અંદર ભગવાન બુદ્ધના જીવનને રજૂ કરતા જૂના દિવાલ ચિત્રો છે. નાની નાની પરસાળોમાં લગભગ 100 વર્ષ જૂના ટંકસ એટલે કે વીંટો વાળેલા ચિતરેલા પુસ્તકો, પૂતળા અને યુદ્ધ સરંજામ છે. એનાથી આગળ લેહ મઠ. તે ભીખંડની ઊંચાઈ પર આવેલું અને પ્રાસાદ અને શહેર પર દેવતુલ્ય રાજાની સર્વોપરિતાના સંકેત રૂપે વર્ચસ્વ ધરાવે છે. મઠમાં બુદ્ધ ભગવાનની નક્કર સોનાની મૂર્તિ, ચિત્રાત્મક પુસ્તકો, પુરાણી હસ્તપ્રતો અને દિવાલ ચિત્રો આવેલા છે. લેહ શહેરની ઉપર બીજી એક ટેકરી છે જે નાનો કિલ્લો અને નામગ્યાલ સ્ટેમો શિખરના મઠ સંકુલથી વ્યાપ્ત છે. 16મી સદીમાં રાજા તાસી નામગ્યાલે તે બંધાવી હતી અને તે લેહના રાજ્ય ખાનદાનનું પુરાણું નિવાસ સ્થાન મનાય છે. એની નજીકમાં જ રક્ષક દેવતાની મૂર્તિ ગોખંગ છે અને મૈત્રી ભાવિ બુદ્ધને અર્પિત કરેલું મંદિર છે. બંને મઠોમાં અત્યંત સુંદર દિવાલ ચિત્રો પણ જોવા મળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

આપણે સાંભળી રહ્યા છીએ લેહ લદાખ વિશે. લેહ લદાખમાં એક બીજી પણ જગ્યા આવેલી છે, લદાખ જીવ વિજ્ઞાન કેન્દ્ર. શહેરના પશ્ચિમ કિનારે આવેલું આ કેન્દ્ર કૃષિ વિકાસ, સૂર્ય ઉર્જા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં કામ કરે છે. અહીં એક નાનું પુસ્તકાલય અને સ્થાનિક કલા કારીગરીના નમૂનાની દુકાનો પણ છે. શાંતિ સ્તૂપ જાપાની બૌદ્ધોની સહાયથી 1980માં આ શાંતિ સ્તૂપ અથવા શાંતિ પેગોડા ટેકરીની ઉપર બાંધવામાં આવ્યો. લેહ મસ્જિદ, આ સુંદર મસ્જિદ ટર્કો ઈરાનિયન બાંધકામનો સુંદર નમૂનો છે. ચાંગસિયા, લેહના પરિસરમાં આવેલ આ વસાહત તેના આહલાદક કુદરતી સૌંદર્ય અને રંગીન બજાર માટે જાણીતી છે. મોરેશિયન મર્ગ ચાંગસિયાના રસ્તે આવેલું જોવાલાયક સ્થળ છે. હવે અહીંયા તમે કેવી રીતે પહોંચી શકો? હવાઈ મથક, જે દિલ્હી, શ્રીનગર, જમ્મુ અને ચંડીગઢથી વિમાન દ્વારા જઈ શકાય. જમ્મુથી તમે રેલવેથી પણ જઈ શકો. લેહ જવાનો એકદમ આનંદદાયક માર્ગ હોય તો તે શ્રીનગરથી લેહ પહોંચતા લગભગ 2 દિવસનો સમય લાગે તે છે. મુસાફરો સામાન્ય રીતે રાતવાસો કારગિલમાં કરી શકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

લેહ લદ્દાખમાં ફરવા લાયક સ્થળોમાં એક છે સમકર ગુમ્પા. 19મી સદીનો આ એક મઠ છે જે ખીણના સમાંતરે બાંધવામાં આવેલો બૌદ્ધ ધર્મોની એ બેઠક છે અને તેમાં શુદ્ધ સોનામાંથી બનાવેલી નાની મૂર્તિઓ અને અનેક દિવાલ ચિત્રોનો સંગ્રહ છે. એનાથી આગળ એક જગ્યા છે ચગલમસર. તે લદ્દાખમાં આવેલી તિબેટિયન નિરાશ્રિત વસાહત છે. પોલો અને ગોલ્ફની મજા અહીંયા માણી શકાય. અલચી મઠ. સિંધુ નદીને કાંઠે આવેલું 12મી સદીનું આ ગુમ્પા લે વિસ્તારમાં આવેલા અતિ સુંદર ગુમ્પામાંનું એક મંદિર. અલચી મઠ તેના સુહામણા દિવાલ ચિત્રો માટે પણ ખ્યાતનામ છે. એનાથી વધારે એક હેમિસ મઠ. હરિયાળી ટેકરી પર વસેલું હેમિસ લદ્દાખનું સૌથી મોટું અને સૌથી માલદાર મઠ કહેવાય. સેંગી નામગ્યાલના શાસન દરમિયાન તે 1630માં બંધાયું હતું. જૂન મહિનામાં ગુરુ પદ્મસંભવની જન્મતિથિના ઉત્સવ દરમિયાન થતું મુખત્રાણ નૃત્ય જોવાલાયક હોય છે. મઠમાં મૂલ્યવાન રત્નજડિત સુવર્ણ મૂર્તિઓ અને સ્તૂપો આવેલા છે. તેમાં ટંકાસનો ખૂબ મોટો સંગ્રહ છે અને એમાં લદ્દાખનું એક મોટું

સફર પર છીએ લેહ લદ્દાખની. આગળ એક સ્થળ છે જેનું નામ છે ફિયાંગ. લેહ કારગિલ રસ્તા પર આવેલું આ સ્થળ 16મી સદીના ઉત્તરાર્ધમાં તાશી નમગ્યાલ દ્વારા બંધાવ્યું હતું. ગોમ્પા જેવા મહેલ લાલ ટોપી બૌદ્ધ ધર્મી સાધુઓની માલિકીના છે. શે લદ્દાખનું આ પુરાનું પાટનગર તિબેટિયન પહેલાના રાજાઓનું શક્તિપીઠ હતું એવું માનવામાં આવે છે. તેના તજાયેલા સ્વેરાચારી મહેલમાં બુદ્ધ ભગવાનની 7.5 મીટર ઊંચી સોને મઢીલી તાંબાની મૂર્તિ છે. મૂર્તિ 17મી સદીમાં તૈયાર થયેલી છે અને કદાચ આ પ્રકારની સૌથી મોટી મૂર્તિ છે. પીતુક મઠ કહેવાય છે કે ટેકરીની ઉપર આવેલો 15મી સદીનો આ મઠ લદ્દાખના ગેલુક્યા સંપ્રદાયનું અતિ પુરાણું સ્થાપત્ય છે. તે તિબેટિયન પદ્ધતિથી બાંધવામાં આવ્યું અને તેમના સંપ્રદાયના સ્થાપકનું મોટું પુસ્તકાલય છે. થિક્સી મઠ લદ્દાખના મોટામાં મોટા અને સ્થાપત્યની દ્રષ્ટિએ પ્રભાવક ગોમ્પામાં આ એક મઠ છે. મઠ ખાસ કરીને તેના પરદેશી દિવાલ ચિત્ર

ભીંત પરની ચિત્રકલા માટે જાણીતો છે. હેમિસનું ઊંચાઈ પર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન 600 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવતું આ અજોડ રાષ્ટ્રીય ઉદ્યાન સપુ, ભરલ, ઇબેક્સ અને હિમપ્રદેશના ચિત્તા જેવા પરદેશી ભયાવહ પ્રાણીઓના અવશેષો જોવા મળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં જલ્દીથી મળીશ, ત્યારે કોઈ નવી જગ્યાની સફર પર જઈશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. આપણા સમુદાયિક રેડિયો સ્ટેશન પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સમુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક વાર્તાઓ, વાતો, જ્ઞાન, માહિતી અને સમુદાયને જે પ્રશ્નો, જે મુદ્દાઓ સ્પર્શે છે તેને લઈ આવવાનું કામ અમે કરીએ છીએ. આજ વિભાગમાં આગળ વધતા ગુજરાતી ભાષા અને તેના સંવર્ધન માટે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ અને એમાં પણ જો વળી આપણા પાલનપુર શહેરના કોઈ લેખક કે કવિની રચના પુસ્તક સ્વરૂપે આપણને મળે તો તેનું વાચિકમ અમે અચૂકપણે રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરીએ છીએ. તેના જ ભાગરૂપે અત્યારે તમે મારા સ્વરમાં, એટલે કે આરજી એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તેઓના ઓએસડી દરમિયાન, એટલે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિશિષ્ટ સત્તા અધિકારી તરીકેની કામગીરી દરમિયાન તેઓએ સોમનાથ અને આસપાસના પ્રદેશોની લોકકથાઓ, વાતો જેઓ તે જાણતા હતા અને નવી જાણવા મળી તે તમામ વાતો કે જેનો ઉલ્લેખ પુરાણો અને ઐતિહાસિક ગ્રંથોમાં પણ છે તેને લોકભોગ્ય ભાષામાં આપણને સૌને સમજાય તે રીતે તે સ્થળો અને ઘટનાઓનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે. પુસ્તકના વાંચન બાદ આ સોમનાથના વિસ્તારની મુલાકાત એ આપણા સૌ માટે આહલાદક નીવડે તેવી ભાષામાં રચાયેલા આ પુસ્તકના પ્રકરણ વિશે

હું વાત કરી રહ્યો છું. અને આજે આ અંતિમ એપિસોડમાં આપણે આ પુસ્તકના છેલ્લા અંશોને સાંભળીશું. પરંતુ લઈએ એક વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સૌમ્ય તેજસ્વિની ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુ દ્વારા લિખિત આ પુસ્તકના પ્રકરણ મંદિર સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના અંશો વિશે આજના એપિસોડમાં આપણે વાત કરીશું. હાલના સમયમાં તીર્થયાત્રા કરતો યાત્રી અલગ અલગ રાજ્યોમાંથી અને પ્રદેશોમાંથી પસાર થતો જાય છે. અલગ અલગ રીત રિવાજો, જીવનશૈલીઓ, ખાનપાન, પહેરવેશથી પરિચિત થતો જાય, પૂજા અર્ચના પદ્ધતિ અપનાવતો જાય અને ક્યાંય કોઈ સ્વાર્થ નહીં, દર્શન કરીને ધન્ય થવું એ જ એષણા. પણ સાંસ્કૃતિક એકતાનો સ્વાભાવિક અનુભવ પોતાના જીવનભરનું સંભારણું બને અને પોતાના વંશ વારસોને આ ભાવના વારસામાં આપતા જાય છે. કહેવાય છે કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, દરેક ભારતીય તત્વજ્ઞાની છે. દુઃખમાં પ્રભુને ગમ્યું તે ખરું અને સુખમાં ભગવાનની કૃપા છે એવો ભાવ પોતાના અહંકારનું ઉપશમ કરે છે. આ ભાવનું સહજ સ્ફુરણ એ મંદિર સંસ્કૃતિને કારણે જ થયું છે. એ રીતે મંદિર સમાજનું શ્રદ્ધા કેન્દ્ર અને વિસામો પણ બન્યું છે. આપણા દેશમાં અનેક મંદિરો આ ઉપરાંત પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. ક્યાંક નિયમિત

0: કદાવ્રત ચાલે છે, જ્યાં જેને એક ટંક ભોજન દુર્લભ છે તેને રોટલો મળે છે, ક્યાંક ગૌશાળા, ક્યાંક યજ્ઞશાળા, ક્યાંક પાઠશાળા, ક્યાંક વિવાહ મંડપ, ચિકિત્સા શિબિરો, રોજગાર, તાલીમ અને એ ઉપરાંત અનેક સમાજ સેવાના કાર્યો ચાલે છે. તવંગરો પણ મંદિરમાં કાર સેવા કરી જીવનની કૃતાર્થતા પામે છે અને મંદિર હૃદયની જેમ આખા સમાજ શરીરમાં રક્ત પૂરું પાડવાનું કાર્ય કરે છે અને રક્ત શુદ્ધ કરવાનું પણ કાર્ય કરે છે. આ વાતને આગળ વધારીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: એ ટેપ પ્લીઝ શાદી મત કરો પ્લીઝ.
2: શટ અપ.

આ પ્રમાણે એટલે કે મેં અગાઉની જિંગલમાં વાત કરી તે મુજબ મંદિર એ માત્ર પૂજા અને અર્ચનાનું પ્રસાદ આરતીનું સ્થાન નથી, એ સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. બધી જ સારી વસ્તુઓની પેઠે અહીં પણ ક્યાંક દોષો પેદા થયા હશે, પરંતુ મંદિર સંસ્થા વધુ દ્રઢ અને સમૃદ્ધ બનતી જાય છે તે પણ સ્વીકારવું જોઈશે. અને તેથી જ મારું માનવું છે કે સામાજિક ચેતનાનું કેન્દ્ર એવું મંદિર રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર સ્વાભાવિક રીતે બની શકે તેમ છે. કોઈ પણ ઈષ્ટ દેવ વ્યક્તિગત રીતે ભલે હોય, પરંતુ મંદિર બધાને એક કરી શકે તેમ છે. તેની સંપત્તિ સમાજના વિકાસને વેગવાન બનાવી શકે તેમ છે. સમસ્ત વિશ્વ જ્યારે વિચ્છિન્નતાના કગાર પર બેઠું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાને અલગ સમજતો થયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આજે આપણે આ પુસ્તકના વાચિકમના છેલ્લા અંશો માણી રહ્યા છીએ. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા સૌના ગુરુ. તેમણે આ પુસ્તકની અંદર સોમનાથ અને તે આજુબાજુના વિસ્તારની વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં અહીં આપણા સૌ સમક્ષ રજૂ કરી છે. જ્યારથી આ સમાજ આ મંદિર સંસ્કૃતિને સમજતો થયો છે અને તે એકલતાની વેદના હતાશામાં પણ સર્વાથી દૂર થઈ રહ્યો છે, અને જો તે આ વસ્તુને નથી સમજતો અને અધ્યાત્મથી દૂર જાય છે તો હતાશામાં સરી પડે છે, ત્યારે મંદિર સંસ્કૃતિ એક આશાનું કિરણ આપણી સમક્ષ આ સુંદર મજાના જ્ઞાનને પ્રકાશિત કરે છે. ભારત વિશ્વ ગુરુત્વના આદર્શને આગળ રાખીને ચાલે ત્યારે ભારતને વિશ્વગુરુના સ્થાને બિરાજવા માટેની મહત્તમ સોપાન શક્તિ અને પંક્તિ એ દેવાલયો, તીર્થધામો અને તીર્થયાત્રીઓ છે. એ તરફ આપણે ધ્યાન તો આપવું જ પડે, અને એટલે જ આપણે કહીશું એતત દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મન સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષૈરન પૃથ્વીયામ સર્વમાનવાઃ. વાતને આગળ વધારીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 16. આરજી હકુમત, જૂનાગઢ રાજ્ય. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના આ પ્રકરણમાં જૂનાગઢ રાજ્ય અને આરજી હકુમત સાથે સોમનાથના ઇતિહાસની કેટલીક વાતો જોડાયેલી છે, તે પણ આપણે આજે માણીશું. આ લેખક એટલે કે આપણા ગુરુ ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર દ્વારા લોકભોગ્ય ભાષામાં સમગ્ર પુસ્તકના પ્રસંગો અને બનાવોને અદ્ભુત રીતે આલેખવામાં આવ્યા છે. અને હું આરજે આર આપ સૌ માટે રેડિયો પાલનપુર પર આ પુસ્તકને લઈને આવ્યો છું. 25 સપ્ટેમ્બર 1947 રવિવાર, સમય સાંજે 5:30, મુંબઈનું માધવબાગ મેદાન, આશરે 30,000ની માનવ મેદનીથી ઉભરાઈ રહ્યું છે. કોઈ શકવર્તી બિના બનવા જઈ રહ્યાના એધાણ વર્તાઈ રહ્યા છે. અને બરોબર 6:17 સભાના અધ્યક્ષ શ્રી ન્યાલચંદ શેઠે ઊભા થઈને તે સમયના જૂનાગઢની રાજ્યની મુક્તિ માટે આરજી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી. આરજી હકુમતનું જાહેરનામું વાંચી સંભળાવ્યું અને જૂનાગઢની મુક્તિ માટે બલિદાન આપવાની તૈયારી રાખવા આહ્વાન કર્યું. જય હિન્દ અને જય આરજી હકુમતના ગગનભેદી જયઘોષ સાથે સભાએ તે વધાવી લીધું. આ એક મહાન ઐતિહાસિક ક્ષણ હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસનું એક સ્વર્ણિમ પૃષ્ઠ લખાવવાનો આરંભ થઈ ચૂક્યો હતો. આરજી

હુકુમત એટલે હંગામી સરકાર, એની સ્થાપનાનું કારણ અને પૂર્વ ભૂમિકા આપણે સૌએ સમજવી જોઈએ. 15 ઓગસ્ટ 1947 સમગ્ર ભારત વર્ષ સ્વાતંત્ર પર્વને ઉત્સાહ અને ઉન્માદપૂર્વકથી મનાવી રહ્યો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાનો આનંદ સર્વત્ર છવાઈ ગયો હતો. ઉત્સવો ઉજવાઈ રહ્યા હતા, પરંતુ દેશમાં થોડાક સ્થળો એવા પણ હતા જ્યાં રોકકળ હતી. આતંક હતો, અત્યાચાર હતો, નાસભાગ હતી, અને આવા સ્થળોમાંનું એક હતું ગુજરાતનું જૂનાગઢ રાજ્ય. ભારત માટે મહાન એવા આ દિવસે જ જૂનાગઢ રાજ્ય નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાનમાં ભેળવવાની, અર્થાત રાજ્યના પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી દીધી હતી. વાતને આગળ માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાજ્યની કુલ વસ્તીનો 80% વધુ ભાગ હિન્દુ પ્રજાનો, આસપાસના નાના મોટા હિન્દુ રજવાડા અને એક દિશાએ અસફાત અરબી સમુદ્ર. કોઈ રીતે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળવું પોષાય તેમ હતું જ નહીં. કોઈ પણ સમજદાર રાજનીતિજ્ઞને આ શક્ય લાગતું જ નહોતું. વળી નવાબે પોતે અને તેમના પ્રતિનિધિઓએ જુદી જુદી મિટિંગોમાં હિન્દ સંઘ સાથે ભળવાના અણસાર પણ પેટમાં પાપ રાખીને આપ્યા કર્યા હતા. તારીખ 13 ઓગસ્ટે હિન્દુ આગેવાન શ્રી દયાશંકરે જૂનાગઢને પાકિસ્તાન સાથે ન ભેળવવા, હિન્દ સંઘ સાથે જોડવા માટે લિખિત નિવેદન પણ આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિચક્ષણ રાજપુરુષ દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક લોકશાહી રાષ્ટ્રના નિર્માણની કપરી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે બધા જ મુત્સદીઓની અને ભારતના રાષ્ટ્રની પણ પીઠમાં છરો ભોંકાય એ રીતે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત થઈ ગઈ હતી. પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ ભૌગોલિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તમામ રીતે અશક્ય હતું એવી મુત્સદીઓની માન્યતા ધૂળમાં પડી હતી. હવે ભાલકા તીર્થ, ભગવાન સોમનાથ, પવિત્ર ગિરનાર પર્વત અને જૈન વૈષ્ણવ શાક્ત તીર્થધામો, પવિત્ર નદીઓ અને બિન મુસ્લિમ દેવાલયો બધું જ હવે આ અણધા

ધાર્યા અબુદ્ધિગમ્ય નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજેઆરના સ્વરમાં ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વિનીના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને. આપણે અત્યારે આરજી હકુમતની વાત કરવાની છે, તેથી જૂનાગઢ રાજ્યની તત્કાલીન રાજ ખટપટની વિગતોમાં ઉતરતા નથી. પરંતુ સંક્ષેપમાં જોઈએ તો તે સમયે નવાબે પોતે જાણે રાજમહેલના કેદી બની ગયા હતા. મજબૂર હતા અને ખટપટી દિવાન શાહનવાજ ભુટ્ટોએ સત્તાના બધા સૂત્રો પોતાના હાથમાં લીધા અને સિપેહ સાલાર અને નવાબના એડીસી બનાવી દેવાયેલ ઇસ્માઇલ અબ્રેહાની બેફામ બની ગયા હતા. મુસ્લિમ સંસ્થા જમિયત પોતાનું ધાર્યું કરાવી રહી હતી ને નવાબના એક બેગમ જેમનું પિયર ભોપાલ હતું તે ભોપાલના નવાબના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાન પરસ્તી ઊભી કરી રહ્યા હતા. પછી શું થયું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રી ધેબરભાઈ, જે કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી હતા, શ્રી વીપી મેનન, ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ, જામનગર સ્ટેટના રાજાશ્રી, કે જેઓ એક સમયે મોહબ્બત ખાનના નજીકના મિત્ર હતા, અને બીજા પણ અનેક પ્રતિભા સંપન્ન રાજપુરુષોએ 15મી પહેલા અને પછી પણ નવાબને સત્ય સમજાવવા માટે મળવાની કોશિશો કરેલી, અને સંપૂર્ણ નિષ્ફળ રહેલા નવાબ સાથે મુલાકાત જ થઈ નહોતી. ભુટ્ટો કે અબ્રેહાની સાથે જ વાત કરીને પાછા ફરવા પડેલું એમને. સંવાદને કોઈ અવકાશ જ નહોતો રહ્યો. દરમિયાન રાજ્યની બિન મુસ્લિમ પ્રજાની હાલત બદતર બની ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત અને જૂનાગઢ રાજ્યની વાતને. યોજનાપૂર્વક બહારથી આયાત થયેલા બલોચ, સંધિ અને સ્થાનિક ક્રૂર સૈનિકોએ આતંક મચાવવાની શરૂઆત કરી દીધેલી. નવા નવા અન્યાયી એલાન બહાર પડી રહ્યા હતા, જેમ કે કોઈએ પોતે પહેરેલ કપડાં સિવાય કંઈ પણ સાથે લઈ જવાની મનાઈ હતી. 15 દિવસથી વધુ સમય માટે કોઈ મકાન ખાલી રહેશે તો મકાન માલિક પોતાનો માલિકી હક ગુમાવશે, એવી પણ જાહેરાત થયેલી. પરિણામે બિન મુસ્લિમ પ્રજાની મોટા પાયે હિજરત શરૂ થઈ ગયેલી. તેમની ચકાસણી માટે નવા નવા કસ્ટમ નાકા ઊભા કરાયેલા અને ત્યાં તપાસના નામે અનેક પ્રકારની હેરાન ગતિ મહિલાઓની છેડતી જેવા બનાવો પણ બનવા લાગ્યા. પિતાની સામે પુત્રી સાથે જ અમાનવીય જઘન્ય કાંડો પણ થવા લાગ્યા. સમગ્ર રાજ્યમાં અંધાધૂની અરાજકતા, અવ્યવસ્થા, આતંકનું વાતાવરણ સર્જાયું હતું. નાસભાગ લૂંટફાટ, સ્ત્રીઓ સાથેનો દુર્વ્યવહાર, આવી તો ઘટનાઓ ઘટી રહી હતી. અને હિજરતીઓની નાસભાગ જોવા એકવાર ભોપાલવાળા બેગમ પોતે સ્ટેશન પર પહોંચી ગયેલા, અને એ સમયના એક લોકકવિ શાર્દુલનું ફૂલછાબમાં પ્રગટ થયેલું હતું એક કાવ્ય, સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન. સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન, આવ્યા ત્યાં તો કર્મહી બેઠું પાકિસ્તાન. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વાસ્તવી જાની પોતાના નવાબી શાસનનો અંત પુસ્તકમાં નોંધે છે. આમ રાજકીય રીતે જૂનાગઢ ભારતનું અવિચ્છિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન સાથે જોડાયું અને ભારતના દેહ પર એક પ્રકારનું ગુમડું બન્યું હતું. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ જૂનાગઢ કાઠિયાવાડનું જ એક અંગ હતું, છતાં તેના પાકિસ્તાન સાથેના જોડાણથી એક પ્રકારનો ધરતીકંપ આવ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના છેલ્લા પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. જૂનાગઢ સ્ટેટ અને ત્યાંના નાગરિકોની આ સ્થિતિ હતી ત્યારે. જૂનાગઢના અને કાઠિયાવાડના પણ પોતાના વતનથી દૂર વસતા નાગરિકો પીડા અને ચિંતા તથા કિંક કર્તવ્ય મૂળતા અનુભવી રહ્યા હતા. તત્કાલીન રાજકીય પ્રવાહોથી અવગત રહેલા જાગૃત નાગરિકોની આ બાબતની સક્રિયતાને કારણે તારીખ 7મી અને 8મી જૂન 1947થી 11મી જૂન અને તારીખ 8 જુલાઈએ વગેરે દિવસોએ સંમેલનો, સભા અને મિટિંગો મુંબઈમાં મળેલા અને પાણી પહેલાં પાળ બાંધવાના પ્રયત્ન શરૂ થયા, જેનું કોઈ પરિણામ મળેલું નહીં. ભુટ્ટો, અબ્રેહાની, ભોપાલવાળા બેગમ, જમિયત સંસ્થા આ બધાની જૂનાગઢને જિન્હા ગઢ બનાવવાની એક દુર્ભાવનાનો આખરે વિજય થયેલો. પરંતુ જાગૃત નાગરિકો સાથે અંધારામાં રહીને બધું જાણે સ્વીકારી લીધું હોય તેવું માનવા તૈયાર ન હતા, અને એના કારણે જ આગળના તેજસ્વી કદમો શક્ય બન્યા હતા અને આરજી હકુમત અસ્તિત્વમાં આવી હતી. 15મી ઓગસ્ટ પછી મહાનુભાવોના પ્રયત્નોની તારીખવાર નોંધો પણ ઉપલબ્ધ છે, જે વિશે વાત કરીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યને, તેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. 19 ઓગસ્ટના રોજ શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને શ્રી ઢેબર વગેરેએ જૂનાગઢ માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાનું પોતાની મુંબઈની મિટિંગમાં નક્કી કર્યું. 21 ઓગસ્ટે પ્રતિનિધિમંડળ જૂનાગઢ પહોંચ્યું, પરંતુ નવાબે તબિયત સારી ન હોવાનું કહી અને મંડળને પરત કર્યું. ત્યારબાદ જૂનાગઢ રાજ્યના પ્રજામંડળના ત્યાં આગળ યોજાયેલી મિટિંગમાં તેમનો પાકિસ્તાન સાથે જોડાવાનો એ ઈરાદો વખોડી કાઢવામાં આવ્યો, જ્યાં ઢેબરભાઈ હાજર હતા. 22 ઓગસ્ટે ઢેબરભાઈ જાતે નવાબને મળવા ગયા, પરંતુ પરવાનગી મળી નહીં અને ભુટ્ટોને મળીને પાછા આવ્યા. 25 ઓગસ્ટના રોજ શાંતિપૂર્ણ પ્રયત્નો નિષ્ફળ જતાં રાજકોટમાં ઉગ્ર આંદોલન માટે સભાનું આયોજન થયું અને એ દિવસે કાઠિયાવાડ રાજકીય પરિષદની અગત્યની મિટિંગમાં શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ વગેરે મળ્યા અને એમણે સંરક્ષણ માટે શ્રી રસિકલાલ પરીખ અને જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણીનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરી. 5 સપ્ટેમ્બરે આ સમિતિ જૂનાગઢ સાથે આર્થિક બહિષ્કારનું એલાન જાહેર કર્યું. જૂનાગઢની હવે કમર તૂટી ગઈ, ચીજવસ્તુઓ ત્યાં મળતી ન હતી. એ જ આરજી હકુમતનું બળ બન્યું. 10 સપ્ટેમ્બરે મહત્વની ઘટનાઓ હતી, જેમાં એક જૂનાગઢથી હિજરત કરેલા નાગરિકોની સભા મળી અને તેમાં 1.5 લાખ જેવા હિજરતીઓ હાજર હતા, જેમણે જૂનાગઢમાં સબ સલામત છે અને કોઈ હિજરત નથી કરી રહ્યું, કોઈ આતંક નથી તેવું ભુટ્ટોનું નિવેદન સાવ જુઠ્ઠાણું છે, તેવું પોકળ છે તેવું સાબિત કર્યું. મૂળ બાબરિયાવાડના 51 ગરાસિયાઓ અને સરગુભાઈની વરુની આગેવાની હેઠળ હિન્દ સંઘમાં ભેળવવા તેમણે આવેદન કર્યું 3 સપ્ટેમ્બરે, અને 10 સપ્ટેમ્બરે ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો. આ ઘટના જૂનાગઢ માટે ફટકા સમાન હતી અને 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરમાં વિવિધ મિટિંગો થઈ અને 15 સપ્ટેમ્બરે પાકિસ્તાને જૂનાગઢનું જોડાણ નક્કી કરી દીધું તેવી માહિતી જૂનાગઢ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી. ત્યારે 17 સપ્ટેમ્બરે ઢેબરભાઈ એ જૂનાગઢમાં ચાલી રહેલા ગુંડા રાજ્યની વિગતો પણ બહાર પાડી અને 19 સપ્ટેમ્બરે ભારતીય રિયાસતી ખાતાના વીપી મેનને કેબિનેટ સંદેશો લઈ અને જૂનાગઢ ગયા, પણ નવાબ સાથે મુલાકાત ન થઈ અને 20 સપ્ટેમ્બરે વીપી મેનન રાજકોટ આવ્યા. ત્યાં શેખે શ્રી મેનનને મળી અને માંગરોળના ભારત સાથેના જોડાણમાં સહી કરી અને થોડાક જ કલાકમાં તે પણ ફરી ગયા અને એટલે જ મેનન પછી રાજકોટથી

મુંબઈ ગયા અને આગેવાનો સાથે બેઠક કરી. હવે પછીની વાત માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તારીખ 23મી સપ્ટેમ્બરે જન્મભૂમિના કાર્યાલયમાં ઢેબરભાઈ અને બીજા સંનિષ્ઠ કાર્યકરોએ જવાબદારીઓ પૂર્વક નક્કી કરી અને આંદોલન અને તે બાબતના મુદ્દાઓનું કામ વહેંચ્યું. 24મી સપ્ટેમ્બરે આખા આ વિચારને, આરજી હકુમતના વિચારને ત્યાં આગળ બળ પ્રાપ્ત થયું અને દિલ્હીમાં પ્રાર્થના સભામાં શ્રી મહાત્મા ગાંધીએ કહ્યું કે જૂનાગઢ તો પાકિસ્તાન મેં ગયા, જૂનાગઢ પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ,

मेरी समझ में नहीं आता। आसपास की सब रियासतें हिंदू है और इसकी आबादी का बड़ा हिस्सा हिंदुओं का है, तो जूनागढ़ पाकिस्तान में दाखिल हुआ यह तो गजबनाक बात है। जूनागढ़ से पाकिस्तान जाना चाहिए। एक विद्वान इतिहासविद कहे चके, इट वॉज द कैच वर्ड फॉर वर्कर्स। बस हवे कोई अवढव रही ज नहीं। અને 25 સપ્ટેમ્બર રવિવારે નક્કી થયા મુજબ જનસભામાં આરજી હકુમતની સમાંતર સરકારનું જાહેરનામું પ્રધાનમંડળની નિમણૂક અને પછી થોડી રાતમાં નાની રાતમાં વેશ જાજા જેવા અદમ્ય ઉત્સાહ સાથે લોકો તૂટી પડ્યા અને 25 સપ્ટેમ્બર રવિવાર સાંજે 35 કલાકે વિરાટ જનમેદની એકત્ર થઈ અને 6:17 કલાકે પ્રચંડ જયઘોષ સાથે આરજી હકુમત જૂનાગઢ સ્ટેટની સ્થાપના થઈ। આજ સ્થાપના, આજ જાહેરનામું એ કનૈયાલાલ મુનશી મેઘાવી શબ્દ સંપદા અને તેમને કાયદાકીય ગૂંચ ઊભી ન થાય, પડકારી ન શકાય તેવું જૂનાગઢનું પોતાનું આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। અને અંતે સભાના બધા જ બંધારણીય નિર્ણયોના અંતે આપણે સૌ જાણીએ છીએ કે આ મંત્રીમંડળ અને મંત્રીઓ બન્યા જેમને સૌરાષ્ટ્રના સિંહ તરીકે, વંદે માતરમના પૂજક તરીકે ઓળખવામાં આવેલા તેવા દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, મણિભાઈ દોશી, સુરગભાઈ વરુ, ભવાનીશંકર ઓઝા, પુષ્પાબાન મહેતા અને આ બધાએ 27 અને 28 વિરાટ સભાઓ સપ્ટેમ્બરની એ તારીખોમાં જૂનાગઢમાં યોજી હતી। 30 સપ્ટેમ્બરે જૂનાગઢ હાઉસ તરીકે ઓળખાતું નવાબી ભવન એનો કબજો પણ લીધો હતો। અને આખરે આજ ક્રમ મુજબ આપણે આગળની વાતચીત અને પ્રક્રિયાના અંતે જૂનાગઢને પાછું મેળવ્યું। તો ફરી મળીએ છીએ વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બધા મિત્રો, તો અહીંયા આપણે આજે આ પુસ્તકને પૂર્ણ જાહેર કરીએ છીએ. સુંદર મજાના આ પુસ્તકના છેલ્લા પાના ઉપર લેખકે પોતાના અનુભવ થકી એ વાત પણ કરી છે કે રેડિયો પાલનપુર 90.4 FM અને ત્યાં તેમના સતત વ્યાખ્યાનો પણ યોજાયા છે અને વ્યાખ્યાનોના અંતે તેમના સાહિત્યિક બાબતોના પુસ્તકોને પણ રેડિયો પાલનપુર વાચિકમ સ્વરૂપે પ્રસ્તુત કરતું રહ્યું છે. આપ સૌના પ્રતિભાવ અમને મોકલી આપજો જેથી નવા પુસ્તક વિશેની વાત પણ આપણે કરી શકીએ. આ માટે તમારે સોશિયલ મીડિયાના અમારા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને આ બધા જ ઉપર જઈને તમે તમારી વાતો લખી શકો છો, ઈમેલ કરી શકો છો, અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. સાંભળો, સંભળાવો, સાચા પાલનપુરી તરીકેની ઓળખ અપાવો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો. 95 12 99 66 88 પર વોટ્સએપ કરતા રહો. રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને આજે મારે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અવેરનેસ ટોક. હવે એમાં શું આવે, જેમ કે પ્રશ્ન થાય કે હવે એમાં શું શું આવે, તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, આપણને કેવા અનુભવ થાય છે, આપણું વર્તન કેવું છે, આ બધું જ અફેક્ટ કરે છે આપણા જીવનને. છતાં બી હાલ આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે તણાવગ્રસ્ત છે. ચાલો હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે અજય. હવે એની જીવનની પદ્ધતિ એટલે કે ફક્ત પાર્ટી કરવું, એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ, ફક્ત ત્યાં સુધી એનું સીમિત હતું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એના આંતરિક સંઘર્ષો, એનું ટેન્શન, એ બધું એનામાંથી ક્યારે બહાર નથી આવી શકતું. આ બધું કરે છે પણ ક્યાંક ને ક્યાંક અધુરાશમાં એ છૂટી જાય છે. ત્યારે એને એક નરેશભાઈ કરીને એક મિત્ર મળે છે. નરેશભાઈ એને સમજાવે છે કે ભાઈ, જીવન તો આવું હોય, દુનિયા ખૂબ મોટી છે, આ ફક્ત પાર્ટી કે તારા એન્ટરટેનમેન્ટના નેટફ્લિક્સ કે બધું એમાં નથી. તું જે ટેન્શનોથી, જે દુઃખથી તું જે પીડાઈ રહ્યો છે, એ કદાચ એને દૂર કરવાના રસ્તા અલગ છે. જેમ કે પ્રશ્ન થાય કે કોઈ કામની અંદર એટલું ડૂબી જવું કે તમને તમારા ટેન્શન બી યાદ ના આવે, અથવા કોઈ કાર્યમાં એટલું વ્યસ્ત થઈ જવું કે ટેન્શન માટે તમને સમય જ ના મળે. નાની મોટી સલાહો સાથે નરેશભાઈએ અજયને એટલો તો કેપેબલ કરી જ દીધો કે હવે અજય ખુદ એવા લોકોને જીવનની પદ્ધતિ શીખવાડી રહ્યો છે કે જે લોકો આ માનસિક તણાવની અંદરથી પસાર થઈ રહ્યા છે, જે મુશ્કેલીમાં છે, એમને એમાં મદદ કરવા માંડ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે આપણે વાત કરવાના છીએ, વિચારો તો આજે આપણે વાત કરવાના છીએ ગગલો અને ગગલેની. હવે એકવાર ગગલો અને ગગલી માનસરોવર તળાવ જોડે શાંતિથી બેઠ્યા, મસ્ત પવન આવી રહ્યો હતો, ને ગગાને પ્રશ્ન થયો કે ગગી, આ જીવન વિશે તે ક્યારેય વિચાર કરેલો છે? ગગીએ કહ્યું કે જીવન વિશે તો હંમેશા, ક્યારેક ક્યારેક તો રેગ્યુલર, દરરોજ મને વિચાર આવતા રહે છે કે આ જીવન શું છે, જીવનના ધ્યેય શું છે. ત્યારે ગગાએ કીધું કે તો પછી જીવનનો મતલબ શું થાય? ગગલીએ ખૂબ મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ આપીને એને કહ્યું કે દરેક વ્યક્તિ માટે જીવન ના અલગ અલગ અલગ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, પરંતુ મારા માટે એટલો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારા જીવનથી કોઈકના જીવનમાં કોઈક પોઝિટિવ ચેન્જ આવે, કોઈક પોઝિટિવ એનર્જી મળી શકે,

0: બસ એ જ આપણું જીવન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. હવે એક દિવસ ગગો અને ગગલી ડાળવાસના બજારમાં ખરીદી કરવા ગયેલા. એટલે સ્વાભાવિક રીતે બજારની અંદર એક નાનું બાળક બી હશે, એની મમ્મી બી હશે. એટલે મમ્મીએ બાળકને કંઈક વસ્તુ આપી, ચોકલેટ જેવું સમજી લો. હવે આ ચોકલેટ જોઈને બાળક હસ્યું અને આ જ વખતે ગગાની નજરે બાળક પર પડી. એટની બાળકની ક્યુટનેસ જોઈને ગગો હસી પડ્યો. હસતા હસતા એને ફરીથી એક વિચાર આવ્યો, એક પ્રશ્ન સૂજ્યો અને એ જ પ્રશ્ન એણે ગગલીને પૂછ્યો કે આ ખુશી કે આપણે જેને હેપીનેસ કહીએ એની પાછળની ફિલોસોફી શું છે? ગગલી હસી અને પછી બોલી કે મારા માટે હેપીનેસ એટલે કે ક્ષણ ક્ષણ જીવવું. તો ગગાએ ફરીથી પૂછ્યું કે આ પ્રશ્ન ક્ષણ ક્ષણ જીવવું બરાબર છે, પણ કેવી રીતે જીવવું, એના માટે કોઈ આઈડિયા? ત્યારે ગગલીએ ફરીથી જવાબ આપતા કહ્યું કે મનથી સ્વાભાવિક રીતે સહજ રીતે વાસ્તવમાં રહેવું એ મારા માટે ક્ષણ ક્ષણ જીવવું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું ફરીથી આવી કંઈક મસ્ત મજાની વાત સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, યુ આર લિસનિંગ મી કવન, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM. હવે એકવાર ગગુ અને ગગલી, આપણા પાલનપુરથી સૌથી નજીકમાંનું નજીક હિલ સ્ટેશન એટલે કયું પ્રશ્ન થાય તો એ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર જ્યારે મસ્ત મજાનો આનંદ આપતો પવન આવતો હોય અને દૂરથી આપણને એવું લાગે કે આપણે જાણે વાદળા ઉપર છીએ, અને પવન એ વાદળા એ એક મસ્ત મજાની ઠંડક આપણને અનુભવ કરતી હોય, અને ત્યારે બસ આવા જ વખતે ગગાને એક પ્રશ્ન થાય. પ્રશ્ન પૂછે છે કે ગગી, આપણે ક્યારે આપણા ભવિષ્ય ઉપર, આપણા ભવિષ્ય ઉપર એટલે કે આપણી ડેસ્ટિની ઉપર ક્યારે આપણે કંટ્રોલ કરી શકીએ, કે આપણે ક્યાં જવાના છીએ? ગગી ત્યારે થોડું વિચારે છે, વિચાર કરીને પછી મસ્ત મજાનો જવાબ આપે છે. ગગીએ કહ્યું કે જીવનની ખરી મજા ક્યારેક જીવનના ફ્લોને સમજવામાં છે. જેમ નદીનું વહેણ હોય ને, એને રોકવા કરતાં નદીને વહેવા દેવી, એમાં પણ મજા છે. એ મજા જીવન છે. જીવનના ફ્લોને સમજી, એને સ્વીકારી અને ફ્લોને અનુભવ કરવામાં એટલી મજા છે જેટલું ભવિષ્યને બાંધવામાં મજા નથી. એટલે કે આ એક પ્રકારનું બેલેન્સ છે તમારા કર્મો અને તમારી સ્વીકાર કરવાની ક્રિયાનો. યુ આર લિસનિંગ મી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું થોડીક જ વારમાં એક મસ્ત મજાના ગીત પછી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કેમ છો મારા મિત્રો? તો આપણે એક વાત કરીએ, ગગો અને ગગી જે આપણા આપણી વાર્તાના આપણી વાતના જે મુખ્ય કેરેક્ટર છે, એ બાલારામના વન વિસ્તારમાં ફરવા નીકળ્યા, રસ્તો પસાર કરી રહ્યા હતા. રસ્તો પસાર કરતા હોઈએ, બાલારામનું જંગલ હોય એટલે આપણને કલ્પના થાય કે મસ્ત મજાનું વાતાવરણ હોય, હરિયાળી હોય. અને ત્યાં ગગાને અચાનક એક પ્રશ્ન થયો, એક કાંટાને જોઈને. ગગી, તું સત્ય વિશે શું જાણે છે? ગગીએ કહ્યું કે સત્ય એટલે સંપૂર્ણ જાણકારી.

0: અરે કે સત્ય અપૂર્ણ હોઈ શકે અથવા તમારી માન્યતાથી બી આગળ એ વિસ્તરાયેલું હોઈ શકે. તમે એને નથી જોઈ શકતા, પરંતુ એટલું વિસ્તરાયેલું છે એ સત્ય છે. અને ક્યારેક તમે જાણો છો એ અસત્ય છે, છતાં એ તમારા માટે તો સત્ય હોઈ શકે છે. અને જો તમારે ખરું સત્ય જાણવું હોય તો કગીએ એક વસ્તુ એડ કરીને કીધી કે બસ ગગીએ બસ એક વસ્તુ એડ કરીને કીધી કે સત્ય જાણવા માટે સૌથી પહેલાં અને આવશ્યક વસ્તુ જે જરૂરી છે એ છે તમારી સજાગતા, તમારી જાગૃતિ. જાગૃતિ અને સજાગતા એના માટે કે તમે દુનિયાને સમજવામાં મદદ કરી શકો, કારણ કે દુનિયાને ખરેખરમાં તો તમારે સમજવાની છે. એનું સત્ય શું છે તમારે જાણવાનું છે. આવા જ એક સત્ય સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું એક નવા મસ્ત મજાના ગીત સાથે. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણો ભગવાન ગગી છે ને, આમ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરની રીતે અમને ફરવું, ખાવું, પીવું, વાતો કરવી ખૂબ ગમે. એટલે એક દિવસ એ લોકો પાલનપુરની ફેમસમાં ફેમસ પાણીપુરી ખાતા હતા. પાણીપુરીનો સ્વાદ માણતા માણતા ગગાને એક ભૂતકાળનો સ્વાદ યાદ આવ્યો. એ જગ્યાએ એણે જે વસ્તુ ખાધી હતી એ સ્વાદ એ હજી સુધી ભૂલી નથી શક્યો. અને આ જ મંથન સાથે એને એક પ્રશ્ન થયો. એને ગગીને પૂછ્યો કે ગગી, જો તમને તમારા ભૂતકાળની અંદર જવાનો મોકો મળે તો તમને મજા આવે? અને મજા આવે તો શું કરવું અને તમને કેવો અનુભવ થાય? ત્યારે ગગીએ ખૂબ સહજ રીતે સરળ જવાબ આપ્યો કે ક્યારેક જતું કરવું એ બી જરૂરી છે. ભૂતકાળમાં જઈને કંઈ બદલાવ કરવો એ મારી ઈચ્છા નથી, પરંતુ એ ભૂતકાળને જતો કરવો, એનાથી એક ફાયદો થશે જે તમને ગ્રોથ આપી શકશે, જે તમારા જીવનની ખૂબ એસેન્શિયલ જરૂરિયાત છે, એ છે જતું કરવું. યુ આર લિસનિંગ મી ઓન 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. ફરીથી મળીશું એક નવા ગીત પછી. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. અને જો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે પાલનપુરનું સૌથી ભીડભાડવાળું માર્કેટ કયું છે, જેની અંદર તમને ખરીદીના અનેક ઓપ્શન મળી શકે છે, યસ, એ તમારા મગજમાં રાખજો. ગગો અને ગગી એ માર્કેટમાં ફરવા ગયા. માર્કેટમાં ફરતા ફરતા જે આપણા ગગાને પ્રશ્ન થાય એ જ કે જો આટલી બધી ચોઈસ હોય તો આપણને ખુશી મળવાની, હેપીનેસ ફીલ કરવાની સંભાવના વધી જાય. ત્યારે ગગલી ફરીથી અને વિચાર કરીને જવાબ આપે છે કે હકીકતમાં એવું નથી. જેટલી ચોઈસ વધે, એટલા વિચારો વધે, એટલું ડિસ્ટ્રેક્શન વધે અને એના સાથે સાથે એટલું ડિસસેટિસ્ફેક્શન વધે. જો તમે કોઈ કપડાંની દુકાનમાં ગયા હોય અને તમને એક કપડું ગમ્યું, બીજું કપડું ગમ્યું અને ત્યારે તમારે બંને વચ્ચે ચોઇસ કરવાની આવશે ને, ત્યારે તમને થશે કે ના, કંઈક છૂટી ગયું. એટલે આ વાતનો અર્થ માત્ર એટલો છે કે જેટલું છે એને આનંદની રીતે અને ખુશી અનુભવ કરવાની રીતે, કેવી રીતે જીવવું, કેવી રીતે એને માણવું, એ બધું છે હકીકતમાં તમારે જેની જરૂરિયાત છે એના ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.

0: ભવતી મહિલા, તમે મહિલા છો, પણ ઘણી બધી મહિલા હોય તો એનું પણ બહુવચન કરવું પડે ને, તો ભવતી શબ્દ નું બહુવચન થશે
1: ભવત્યઃ.
0: આ પણ ઈકારાંત શબ્દ છે એટલે ઈનો યહ કરવાનો છે.